नमस्कार, सुप्रभात। फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.2 मेगाहर्ट्ज पर आकाशवाणी नू आगोधरा केंद्र छे। आज सोमवार तारीख 22 जून 2026, शक संवत 1948 अने अषाढ़ दिनांक 1 विक्रम संवत 2082। શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:58 થઈ છે। અમારી આજની આ સવારની સભાનો પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી,

પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. આ કેન્દ્ર FM બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર આવેલ છે. સવારના 6 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રિલે કરીશું બસ હવે થોડી જ ક્ષણમાં.

ભવસાગર નમોતી કાર્યક્રમમાં ભક્તિ રચનાઓ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. પ્રફુલ દવે અને સાથીઓને સાંભળીએ.

મુક્તદવ્યાને સાથીઓને સ્વરમાં ગવાયેલા ભક્તિ રચના સાથે જ આજનો આ ભાવસાગર નમોતી કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ 102.2 મેગાહર્ટઝ પર. 6:35 થઈ છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન.

આકાશવાણી અમદાવાદ વડોદરા સવારના 6:35 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજની પ્રસ્તુતિમાં આપ સાંભળશો 196મી કડી. આજની પ્રસ્તુતિના કલાકાર અનુપ જલોટા. સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું.

આકાશવાણી અમદાવાદ વડોદરા સવારના 6:35 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ શ્રી રામચરિત માનસ કાન. આજની પ્રસ્તુતિમાં આપ સાંભળશો 196મી કડી. આજની પ્રસ્તુતિના કલાકાર અનુપ જલોટા. સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ કાનની 196મી કડી.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી 6:45 થઈ છે. શ્રોતા મિત્રો, એક કહેવત છે, કર્મનો ધ્વનિ સૌથી ઊંચો હોય છે. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.

આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. શ્રોતા મિત્રો, એફએમ બેન્ડિક 2.2 મેગાહર્ટઝ પર હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. તો અત્યારે રૂપરેખા બતુર તો જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 વાગ્યે હિન્દીમાં સમાચાર, 7:05 અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું અને 7:10 આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું સહપ્રસારણ. 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સાંભળશો શિવ ભજન, ઉપરાંત દેવાશીષ દાસ ગુપ્તાના સ્વરમાં કબીર અમૃતવાણી. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, તેમજ 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ રિલે થશે. 8:30 વાગે હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં ફિલ્મ માન અભિમાન, કોટવાલ સાબ, નૈયા, હિના, વિવાહ અને અખિયો કે જરોખો સે ફિલ્મના ગીત પ્રસારિત થશે. 9:00 વાગે મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 10 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં એક જ ફિલ્મ આજ કા અર્જુનના ગીત, લતા મંગેશકર, શબ્બીર કુમાર, મોહમ્મદ અઝીઝ, કવિતા કૃષ્ણમૂર્તિ, કિશોર કુમાર, અલકા યાજ્ઞિક, અમરીશ પુરી અને બપ્પી લહેરીના સ્વરમાં. 10:30 વાગે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત સમાચારનું 10:30 વાગે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું, જેમાં 10:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત અને 11 વાગે મુખ્ય સમાચાર, તેમજ 11:02 હિન્દી ફિલ્મ ગીતો. ત્યારબાદ 11:30 વાગે આજના અતિથિ કાર્યક્રમ અને 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર, તેમજ 12:02 ગુજરાતી લોકસંગીત અને 12:30 વાગે સહયર કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે થશે. 1:00 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમમાં 1:00 વાગે સુરીલા સફર, 1:30 સુરીલા સફર કાર્યક્રમ, 2:00 વાગે ત્રિવેણી કાર્યક્રમ, 2:15 હિન્દી સમાચાર, 2:30 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અને 2:35 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત સદાબહાર નગમે, 3:00 વાગે સખી સહેલી, 4:00 વાગે પિટારા સેહતનામા અને 5:00 વાગે છાયા ગીત અમે રિલે કરીશું. 5:30 વાગે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારિત થશે અને 6:00 વાગે આપ સાંભળશું હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં ફિલ્મ સાજન, લવ લેટર, આજ કા અર્જુન, દલાલ, આસમાં સે ઊંચા, યાદ રખેગી દુનિયા, સ્વર્ગ, યારા દિલદારા, બાગી અને જુર્મ ફિલ્મના ગીત. 7:10 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે અને 7:20 કૃષિ જગત કાર્યક્રમમાં આપ સાંભળશો ખેતી વિષયક વાતચીત. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 8:00 વાગે સુર માધુરી કાર્યક્રમ. 8:30 વાગે ગુજરાતી લોકગીત પ્રસારિત થશે અને 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા અને 9:00 વાગે અંગ્રેજી સમાચાર રીતે થશે. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત આપકે લીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અને 9:30 વાગે છાયા ગીત. 10:00 વાગે હિન્દી ફિલ્મ સંગીત અને 10:30 વાગે ઢલતી જાય રાત કાર્યક્રમ અમે રિલે કરીશું મુંબઈ કેન્દ્રથી વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત. 11:00 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને 11:05 રાત્રે અંગ્રેજીમાં સમાચાર રિલે થશે અને સભાનું સમાપન થશે 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. અત્યારે 6:55 થવા જાય છે.

અને આ સાથે શ્રોતા મિત્રો સવારના 7:10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગર શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બની ઇતિહાસ સર્જ્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ચ માર્ગને 50 કરોડના ખર્ચે મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે મંજૂરી આપીને ગ્રાન્ટની ફાળવણી કરી છે. શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગેની રજૂઆત કરી હતી. જે રજૂઆતને સ્વીકારીને તેને વિકસાવવા માટેની મંજૂરી આપી હતી તેમ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું.
1: ગાંધીનગર શહેરના ચ રોડને બ્યુટિફિકેશનની સાથે આધુનિક રોડ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરેલી હતી ત્યારે આ ચ રોડને આધુનિક રીતે વિકસાવવા માટે મંજૂરી આપેલ છે. 6-0 થી 6-7 સુધી આ ચ રોડને વિકસાવવા માટે ₹50 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં આવતીકાલથી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આજે યોજાશે, જેમાં રજૂઆત કરતાઓ આજે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સ્વાગત ઓનલાઈનના નિવારણ ઉકેલ માટે માર્ગદર્શન આપશે. દેશની સાથે રાજ્યભરમાં ગઈકાલે નીટની ફેર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યભરમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં યોજાયેલી આ પરીક્ષા માટે 79,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાનનું પેપર સહેલું, જ્યારે ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર અઘરું લાગ્યું હોવાનું સુરત ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ કહ્યું હતું.
2: પેપર અચ્છા થા ઓર પહેલી બાર સે દૂસરી બાર કી એક્ઝામ મે પેપર થોડા હાર્ડ થા.
3: સિમિલર ટાઈપ કા થા, ઉતના જ્યાદા કુછ ફરક નહીં થા. પહેલે સે મતલબ ટાઈમ મિલા જ્યાદા પ્રિપેરેશન કરને કે તો ઓર અચ્છા હુઆ. પહેલે મેરા ફોકસ યે થા કે મેરે માર્ક્સ પિછલી બાર સે જે મેરી ગલતી હુઈ થી વો અભી ના હો ઓર મેરે અચ્છે સે અચ્છે માર્ક્સ આ સકે.
4: બાયોલોજી ઇઝી લગા, બાકી ફિઝિક્સ તો ટફ હી લગા. પિછલા પેપર ઇસસે ઇઝી થા, તો યે બાર કા કહે સકતે હૈ મોડરેટ થા.
0: અમદાવાદના વસ્ત્રાલમાંથી મોટા પ્રમાણમાં નશાકારક પદાર્થ જપ્ત કરાયો છે. સ્પાનયાર્ડમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આઈએન ઘાસુરે જણાવ્યું હતું કે 2 વ્યક્તિઓ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હતા, જેની 150 ગ્રામ કરતાં વધુ નશાકારક પદાર્થ સાથે ધરપકડ કરાઈ છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
5: પ્રાઇમરી ઇન્ક્વાયરીમાં એ પતા ચલા હૈ કે યે જો મોન્ટુ ઠક્કર હૈ ઉસકા એક દોસ્ત હૈ વો ભી સ્પા કા ઓનર હૈ, પવન નામ હૈ ઉસકા. યે પવન ઓર મોન્ટુ ઠક્કર દોનો સ્પા ચલા રહે હૈ, તો ઇનકો ક્યા સ્પા મે અપને કસ્ટમર કો યે ડ્રગ્સ વગેરે કી સપ્લાઈ કરને કા સુઝાવ આયા થા. ઇસીલિયે ઇનોને કિસી અપને ફ્રેન્ડ્સ કે તહેત એક બાલોતરા રાજસ્થાન કે અંદર સંપર્ક કિયા થા, ઓર બાલોતરા રાજસ્થાન સે એક કરણ રામ કરકે એક વોન્ટેડ એક્ટિવ હૈ ઉસકે પાસ સે યે જાકે યે અપના એમડીપીએસ ડ્રગ્સ વગેરે લાકે ઉસે એક છોટી જીપર મે પેક કરકે અપને કસ્ટમર કો સપ્લાઈ કર દિયા.
0: અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન નજીક આવેલા ગલીસિમરો ગામની સીમમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ગાંજાના 54 છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી આપી રહ્યા છે અરવલ્લી જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા.
6: અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે. એક આરોપી રામાભાઈ વજાત

0: પોતાનું આ માલિકીનું જગ્યા છે એને અમે અરેસ્ટ કર્યો છે. આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ.
1: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા જૂન 2026 સત્રની યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એનઈટીનો રાજ્ય સહિત દેશભરના પરીક્ષા કેન્દ્રો ખાતે આજથી પ્રારંભ થશે. આ પરીક્ષા આગામી 30મી તારીખ સુધી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ બે પાળીમાં લેવાશે. યુજીસી નીટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. એનટીએ ઉમેદવારોના પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ EIR News_ABID ને ફોલો કરશો. રાજ્યમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે મડસ્કે 4 વાગ્યા સુધીમાં સાવરકુંડલા, બારડોલી, દેતરોજ, રામપુરા સહિતના 6 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટ અને બફારાની પણ સંભાવના છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી. જામનગર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી. યોગા ફોર હેલ્ધી એન્જિંગ થીમને કેન્દ્રમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હોવાનું મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું હતું.
2: જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આ યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ, એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ, એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટિસિપેશન કર્યું.
1: ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિહોર નંદ ફાર્મ ખાતે કરવામાં આવી હતી, જેમાં 50થી વધુ સગર્ભા માતાઓએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગાસન કર્યા હતા. આ સાથે જ ભાવનગરના ઐતિહાસિક બોર તળાવ ખાતે આયોજિત વિશેષ આઇકોનિક યોગ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું GNFC ખાતે આયોજન કરવામાં આવ્યું. યોગ ફોર હેલ્ધી એન્જિંગની થીમ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના સચિવ શ્રીમતી પી ભારતીની હાજરીમાં કરવામાં આવી. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચાલી રહેલા એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ ટુર્નામેન્ટમાં યજમાન ભારતે સતત બીજી જીત નોંધાવી છે. પૂર્વની મહત્વપૂર્ણ મેચમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપી ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. આ જીત સાથે ભારતે પુલ એમાં 2 મેચમાંથી 2 જીત મેળવી કુલ 6 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન બનાવ્યું છે. ભારતનો સેટ રેશિયો, પોઈન્ટ રેશિયો પણ અન્ય તમામ ટીમો કરતાં શ્રેષ્ઠ રહ્યો છે, જે ટીમના સર્વાંગી પ્રદર્શનની સાબિતી આપે છે. જામનગર શહેરના બાળ પર્વતારોહક વિહાન ચેતરિયાએ હિમાચલ પ્રદેશના કુલુ મનાલી વિસ્તારમાં આવેલા ફ્રેન્ડશીપ શિખરનું આરોહણ કરીને દેશ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે. 5,289 મીટરની ઊંચાઈ ધરાવતા આ ફ્રેન્ડશીપ શિખરને સર કરનાર વિહાન ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે. બાળ પર્વતારોહક ક્ષેત્રે સતત નવી સિંધિઓ હાંસલ કરીને તે અન્ય બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ ગઈકાલે ભાવનગર ખાતે યોજાયેલી મેચમાં ઉત્તરાખંડની કોર્બેટ એફસીની ટીમે ગોવાની પોંડા ફૂટબોલરની ટીમને 6-1થી માત આપી હતી, જ્યારે ગ્રુપ એમાંથી કોર્બેટ એફસી અને મધ્યપ્રદેશની બિલ્ડ અપ સ્પોર્ટ્સની ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થયેલ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગર શહેરના 6 માર્ગને રોડ મોડેલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ.

0: અમદાવાદમાં રમાઈ રહેલા એબીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેથરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બનીને ઇતિહાસ સર્જ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, 7:20 થઈ છે. સાંભળીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

0: પ્રગતિની સમીક્ષા કરી. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે. અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ઉદ્યાનના ચિત્તા વ્યવસ્થાપન ક્ષેત્રનો પ્રવાસ કર્યો. અધિકારીઓ દ્વારા તેમને પ્રોજેક્ટની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી. રાષ્ટ્રપતિએ ચિત્તા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી અને પ્રોજેક્ટ ચિત્તા પર પ્રદર્શન નિહાળ્યું. રાષ્ટ્રપતિ શ્યોપુરથી ગ્વાલિયર જવા રવાના થશે અને બાદમાં ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં નવી દિલ્હી પરત ફરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને ભારતના મહત્વાકાંક્ષી ચિત્તા પુનઃસ્થાપન પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વૈશ્વિક ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા બદલ વિશ્વભરના લોકોનો આભાર વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, યોગ જીવનના તમામ ક્ષેત્રોના લોકોને સુખાકારી અને સારા સ્વાસ્થ્યના સહિયારા પ્રયાસમાં એકસાથે લાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ દિવસ આવનારા સમયમાં વધુ લોકોને યોગને તેમના રોજિંદા જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપશે. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी. प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे. बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे. ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है. इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण. समाचार कक्ष से मैं मृगनैनी पांडे.
0: केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई 62,42,00,000 रूपयाना कथित बैंक छेतरपिंडीना केस में मुंबई स्थित एक पेढ़ीना भागीदारों आवासों अने अन्य स्थलों दरोड़ा पाड़ा. એક નિવેદનમાં સીબીઆઈએ જણાવ્યું કે ઇન્ડિયન બેંકની ફરિયાદ પર 18 જૂને કેસ નોંધાયા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપી વ્યક્તિઓએ કથિત રીતે ગુનાહિત કાવતરૂ ઘડી છેતરપિંડી કરી હતી અને બેંકોને દેવાદારના આંકડા અને અન્ય ખોટી નાણાકીય માહિતી રજૂ કરી લોન મેળવી હતી. દરોડા દરમિયાન તપાસને લગતા ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સે કહ્યું છે કે ઈરાન સાથેની વાટાઘાટો પ્રગતિ પર છે. ગઈકાલથી ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો શરૂ થઈ છે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિબાફ અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાશી કરી રહ્યા છે. પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષાઓના મુદ્દાઓને ઉકેલવા બંને દેશો વચ્ચે ચર્ચા થશે. શ્રી વાન્સે કહ્યું, વાટાઘાટકારો ચર્ચાને વધુ આગળ વધારી શકે છે. સાંભળીએ એક અહેવાલ.
2: લેક લ્યુર્સન કે નિકટ બર્ગનસ્ટોક રિઝોર્ટ મેં બંધ કમરે મેં હો રહી ઇસ વાર્તા સે પહેલે જેડી વેન્સને કહા કે અબ તક કી બાતચીત કે ઉત્સાહજનક પરિણામ સામને આયે હૈ ઓર આગે ભી પ્રગતિ કી ઉમ્મીદ હૈ. વાર્તા કા મુખ્ય કેન્દ્ર ઈરાન કા પરમાણુ કાર્યક્રમ હૈ. ઇસકે સાથ હી ઇસરાયલ ઓર લેબનાન કે બીચ યુદ્ધ વિરામ બનાએ રખને સહિત ક્ષેત્રીય સુરક્ષા કે મુદ્દો પર ભી ચર્ચા જારી હૈ. જેડી વેન્સને કહા કે હાલ કે કૂટનીતિક પ્રયાસો સે સકારાત્મક પરિણામ મિલે હૈ ઓર ક્ષેત્ર મેં શાંતિ તથા સ્થિરતા બનાએ રખને કે લિયે અમેરિકા લગાતાર પ્રયાસરત હૈ. સમાચાર કક્ષ સે શક્તિ સિંહ.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA દ્વારા જૂન 2026 સત્રની UGC રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા નેટનો આજથી પ્રારંભ થશે. આ પરીક્ષા આગામી 30મી તારીખ સુધી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ 2 પાળીમાં લેવાશે. યુજીસી નેટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને PhD અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. NTA ઉમેદવારોને પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપી છે. केन्द्रीय माध्यमिक बोर्ड सीबीएसई धोरण 12 ना गुण चकासणी अने पुनः मूल्यांकन परिणामों जाहिर करवानुं शुरू कर्युं छे। बोर्डना जणाव्या अनुसार

0: 87% વધુ અરજીઓના પરિણામો જાહેર કરાયા છે, જ્યારે બાકીના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરાશે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. ભારતે ગઈકાલે રોટરડેમમાં અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. ભારત તરફથી જુગરાજસિંહ, અભિષેક અને રાજિંદરસિંહે ગોલ કર્યા. અંતિમ ક્વાર્ટરમાં ભારતે અનેક પેનલ્ટી કોર્નરનો બચાવ કરતી વખતે શ્રેષ્ઠ દેખાવ કરીને વિજય મેળવ્યો. હાર્દિકસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ એચ મેચમાં આજે ફ્લોરિડામાં કેપ વર્ડે અને યુરુગ્વે વચ્ચેની મેચ 2-2 ડ્રો રહી. આ પરિણામથી ગ્રુપ એચ મેચોના અંતિમ રાઉન્ડમાં બંને ટીમોને 2 પોઈન્ટ મળ્યા છે. હાલ ગ્રુપ જીમાં ન્યૂઝીલેન્ડ અને ઇજિપ્ત વચ્ચે મેચ રમાઈ રહી છે, જ્યારે અર્જેન્ટિનાનો મુકાબલો ભારતીય સમયાનુસાર રાત્રે 10:30 વાગે ઓસ્ટ્રિયા સામે થશે. દરમિયાન ગ્રુપ જી મેચમાં ગઈકાલે ઇરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ ગોલ રહિત ડ્રોમાં પરિણમી, તો ગ્રુપ એચમાં સ્પેને સાઉદી અરેબિયાને 4 ગોલથી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ગઈકાલે રાત્રે માન્ચેસ્ટરમાં આઈસીસી 2020 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 5 બોલ બાકી રહેતા 4 વિકેટે 161 રન બનાવી મેચ જીતી લીધી. આ મેચ દરમિયાન ભારતીય કપ્તાન હરમનપ્રીત કૌર 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરુણાચલ પ્રદેશ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 6,550 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવીને 10 લાખ રૂપિયાની લોન અપાતી હોવાના સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા દાવાઓને ફગાવી દીધા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ દાવાઓને ભ્રામક ગણાવ્યા છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે 2 ખાનગી કંપની પર ખાદ્ય ઉત્પાદનોના સંદર્ભમાં 100% શબ્દના ઉપયોગ સંબંધિત ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ 1 લાખનો દંડ ફટકાર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોમાં રામ મંદિરમાં દાનચોરી, પ્રધાનમંત્રીએ કરેલ યોગ અને ટ્રમ્પની ઈરાન પર ફરી હુમલાની ધમકી આ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે, ટ્રસ્ટીઓ કર્મીઓને અયોધ્યા ન છોડવા આદેશ. પીએમ મોદીએ કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો, કહ્યું યોગ આપણને સૌને જોડે છે અને સાથે લાવે છે. ગુજરાત સમાચાર લખે છે, 50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ, યોગ ગુરુ મોદી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાન 60 દિવસમાં માની જાય નહીં તો હોર્મુઝમાં અમે ટોલ વસૂલીશું, ટ્રમ્પ. નવ ગુજરાત પ્રથમ પાને લખે છે, પેપર લીક વિવાદ પછી કડક સુરક્ષા વચ્ચે નીટ પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજાય. રામ મંદિર ચોરી, હોદ્દેદારોને અયોધ્યા ન છોડવા આદેશ. ફૂલછાબ લખે છે, મુંબઈમાં મેઘમહેર, ચોમાસું ફરી સક્રિય થયું.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઇરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની UGC નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે. અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મિસ્ટર નટવરલાલ ફિલ્મના ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

0: लता मंगेशकर आणि किशोर दानेश्वर माधव फिल्म मिस्टर नटवरलाल नु गीत. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રિલે કરીશું બસ હવે થોડી જ વારમાં.
1: આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં મુનીશ શર્મા. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा

0: આઈ નો માં, ખર્ચ કરવાની આજ તો ઉંમર છે, રાઈટ?
1: સેવિંગ કરવાની પણ આજ ઉંમર છે.
2: આઈ નો પપ્પા, સેવ કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો, રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતું રહેશે.
0: આઈ નો ના.
2: RBI કહે છે,
3: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: અશા ભોસલેના વાચમાં કોટવાલ સબ ફિલ્મ ગીત.

0: ફેલાવીશ.
1: તું જરાક ઉભો તો રે મચ્છર,
0: અમે તને જન્મવાસ નહીં દઈએ.
2: શું અર્થ?
3: પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું,
4: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું,
3: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું,
0: અમે મચ્છરદાનીમાં સુઈશું,
5: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
6: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
7: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
8: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
7: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
9: નૈયા ફિલ્મ નો ગીત હેમલતના અવાજમાં.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: નદિયા કે પાર ફિલ્મ ગીત યશુદાસ અને હેમલતાના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં ફિલ્મ હીનાનું આ ગીત. FM 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સવારના 9 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું 10 વાગ્યા સુધી. અને 10 વાગે મળીશું એક જ ફિલ્મ આજ કા અર્જુનના ગીત લઈને. તો સાંભળીએ મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ 10 વાગ્યા સુધી.
1: કાર્યક્રમ ચિત્રલોક મેં અબ વક્ત હૈ એક અંતરાલ કા.

0: मुख्य फनकार कार्यक्रम आज केंद्रित था अभिनेता अमरीश पुरी पर।
1: शोध, आलेख और स्वर यूनुस खान, प्रस्तुति रमेश गोखले।
2: आज के फनकार।
3: શ્રોતા મિત્રો, મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી। અત્યારે સવારના 10 થયા છે। સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં એક જ ફિલ્મ, આજ કા અર્જુનના ગીત, બસ હવે થોડી જ વારમાં।

0: સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: શબ્બીર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં આજ કા અર્જુનનું ગીત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: લતા મંગેશકર અને શબ્બીર કુમારને સાંભળીએ. એક જ ફિલ્મ આજકા અર્જુનના ગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર અત્યારે સવારના 10:30 થયા છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ.

0: આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ થ્રી ઇડિયટ્સ ફિલ્મનું ગીત આપના માટે પસંદ કર્યું છે સોનુ નિગમનો સવર. સંગીતકાર શાંતનુ મોહિત્રા, ગીતકાર સ્વાનંદ કિરકિરે.
1: જાને નહીં દેંગે તુઝે

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછી મારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાશિદ અલીના સ્વરમાં હવે આપ સાંભળશો જાને તું યા જાનેના ફિલ્મનું ગીત, એ આર રહેમાનની ધૂન, અબ્બાસ ટાયરવાલાના શબ્દો.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાવરિયા ફિલ્મનું ગીત હવે આપના સુધી. શાનનો સ્વર, સંગીતકાર મોન્ટી શર્મા, ગીતકાર સમીર.

0: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: ઘડીએ જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
0: તો શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ સુગમ સંગીત. આજની પ્રસ્તુતિમાં કલાકાર પલક શાહ સૌ પ્રથમ પ્રસ્તુત કરી રહ્યા છે મીરાબાઈની રચના.

પલક શાહના સ્વરમાં આજે આપ માણી રહ્યા છો કેટલાક સુમધુર ગીતો કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત. અને હવે મુકેશ માલવણકરની રચના, સ્વર પલક શાહનો.

0: પલક શાહના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મુકેશ માલવણકરની રચના.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નય ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખેં, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
0: અને આ સાથે શ્રોતા મિત્રો, કાર્યક્રમ સુગમ સંગીતને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 11 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની.
2: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સ 480 અંક, જ્યારે નિફ્ટીમાં 140 અંકથી વધુ અંકનો ઉછાળો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારતીય મહિલા હોકી ટીમને FIH મહિલા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીના CGO કોમ્પ્લેક્ષ ખાતે CISF નવા આધુનિક મુખ્યાલયના નિર્માણ માટે ભૂમિપૂજન કરશે. નવી દિલ્હી ખાતે આજથી NSA અજીત ડોભાલજીની અધ્યક્ષતામાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો પ્રારંભ થયો. આજે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થશે. સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ વ્યૂહાત્મક સરહદ સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓની સમીક્ષા માટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની અભ્યાસ મુલાકાતે. પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી જિલ્લાના જલદાબારી ખાતે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થયો. 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 પૂર્ણ થયો. મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુદેવ વર્માએ આ મહોત્સવને નોન ફિક્શન સિનેમા માટે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મહોત્સવોમાંનો એક ગણાવ્યો. કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સરકાર તમામ નાગરિકો માટે ન્યાયને વધુ સુલભ અને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી PLAના સભ્યની ધરપકડ કરી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે જણાવ્યું કે સ્વિટ્ઝરલેન્ડમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દા ઉપર બંને દેશો વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, ત્યારે તાપીના વ્યારા તેમજ વાલોડ તાલુકાના કેટલાક ગામો અને ગણદેવી પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 14 જુલાઈથી શરૂ થનારા આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 15 સભ્યોની વન ડે ટીમની જાહેરાત કરી. હવામાન વિભાગની આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીત કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ એલઓસી કારગીલ ફિલ્મનું આ ગીત આપ સાંભળશો. શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમનો સ્વર, અનુ મલિકનું સંગીત, જાવેદ અખ્તરનું શબ્દાંકન.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ધડકન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હીરો ફિલ્મમાં લતા મંગેશકર અને મનહરને સાંભળીએ.

0: અરે ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આશા ભોંસલે અને મનહરને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું હોટેલ. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

ચંદનદાસને આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસના સ્વરમાં ગઝલ. શબ્દો છે જિંદગી નામ કો.

ચંદનદાસને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સમાં 420 અંક જ્યારે નિફટીમાં 125 અંકનો ઉછાળો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર મંગોલિયા અને દક્ષિણ કોરિયાની મુલાકાતના પહેલા તબક્કામાં મંગોલિયા પહોંચ્યા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરગન આજથી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે. આવતીકાલે તેઓ એમપીએલએડી યોજના હેઠળ મંજૂર કરાયેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. છત્તીસગઢમાં આજથી 26 જૂન સુધી સોમનાથ સ્વાભિમાન સાંસ્કૃતિક યાત્રાનું આયોજન. રાજ્યના 1000 મહાનુભાવો એક ખાસ ટ્રેન દ્વારા સોમનાથ ધામ પહોંચશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા, જ્યારે 18 અન્ય ગુમ થયા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ સલગાંવકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી. સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો. નર્મદા ડેમમાં 16,750 કરતાં વધુ ક્યુસેક પાણીની આવક થઈ ડેમની સપાટી વધીને 126.89 મીટર પહોંચી. 27 ગુજરાત બટાલિયન એનસીસી જામનગરના કેડેટ્સે 14-21 જૂન દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અભિયાનનું જિલ્લાવ્યાપી નેતૃત્વ કર્યું. આજે વહેલી સવારથી જ વલસાડ, ધરમપુર, કપરાડા સહિત વાપીમાં વરસાદ. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરાયું. હવામાન વિભાગની આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ આઈસીસી T20 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ એચ મેચમાં આજે ફ્લોરિડામાં કેપવર્ડે અને ઉરુગ્વેરી વચ્ચેની મેચ 2-2થી ડ્રો રહી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

વિરાજ બીજલ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી ઉમાશંકર જોશીની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની.
2: ઓહ લવલી, વેલ ડન.
3: બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ.
2: હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
4: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોન માંથી?
1: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
5: આરબીઆઈ કહે છે,
6: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
7: મોગેમ્બો ખુશ હુઆ.
8: મોગેમ્બો ખુશ હુઆ.
7: અરે લિપિ, આ શું?
9: બસ આજે છે ને મને આમ જ બધું ફિલ્મી ફિલ્મી ફીલ થઈ રહ્યું છે. આમ ચારે બાજુ છે ને ફિલ્મ જગત દેખાઈ રહ્યું છે, એટલે મારું તો આવું ચાલ્યા કરશે. શ્રોતા મિત્રો અને અમારી વાલી વાલી સખીઓ, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સૌને મજા ચોક્કસ આવશે, એમાં ના નહીં.
7: ઓકે ઓકે લિપિ, પણ થયું છે શું આજે? એમ તો કહો, કેમ આમ ફિલ્મી ફિલ્મી થઈ ગયા છો? મને તો એવું લાગે છે કે હમણાં તમે એક્ટિંગ પણ કરવાની શરૂ કરી દેશો.
9: ના એવું નથી, આજે છે ને મને આમ ચારે બાજુ હિન્દી સિનેમાનો ગર્જતો અવાજ અમરીશ પુરી સંભળાઈ રહ્યા છે. ખબર છે કેમ? કારણ કે શ્રોતા મિત્રો, આજે અમરીશ પુરીની જન્મ જયંતી છે. જો કે આ કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ આપણા સૌના દિલમાં જીવંત છે.
10: બિલ્લી ને સિર્ફ રાસ્તા નહીં કાટા, તાઉ કા રાસ્તા કાટા હૈ, ઓર તાઉ કા રાસ્તા વહી કાટતા હૈ જિસકી મોત આઈ હોતી હૈ.
11: યે ચેકબુક મેં તુમ્હારે મુંહ પર ભી માર સકતા થા, લેકિન કીચડ મેં પથ્થર મારના મુઝે અચ્છા નહીં લગતા.
7: હા લિપિ, કેટલીક વ્યક્તિઓ એવી આવે છે ને કે જે ફિલ્મોને જીવંત બનાવી દે છે, અને માટે જ હંમેશા યાદ રહી જાય છે ને વારે વારે યાદ પણ આવતી રહે છે. અને જ્યારે આપણે ભારતીય સિનેમાના યાદગાર ચહેરાઓની વાત કરીએ ત્યારે અમરીશ પુરીનું નામ અવશ્ય યાદ આવે.
12: જા સિમરન, જા જી લે અપની જિંદગી, જા બેટા જા.
7: જા સિમરન જા, જી લે અપની જિંદગી, આ તો કેમ ભૂલાય. બોલો મિત્રો, ખબર છે 22 જૂન 1932 ના રોજ જન્મેલા અમરીશ પુરી શરૂઆતમાં હીરો બનવાના સપના લઈને મુંબઈ આવેલા, પણ પહેલા જ સ્ક્રીન ટેસ્ટમાં એમને કહી દેવામાં આવ્યું કે એમનો ચહેરો હીરો જેવો નથી.
9: પણ અમરીશ પુરીએ હાર ન માની, નોકરી કરી, રંગભૂમિ સાથે જોડાયા, નાટકો કર્યા અને પછી ધીમે ધીમે ફિલ્મોની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું. એક વિલન

0: તરીકે, પણ હીરો કરતા ઓછું નહીં? હા સાચે, પછી તો એક એવો સમય આવ્યો કે ફિલ્મનો હીરો કોણ છે એવું લોકો નતા પૂછતા, પણ પૂછતા કે આ ફિલ્મમાં વિલન તો અમરીશ પુરી છે ને. તમને શું લાગે છે, લોકો આજે પણ એમને કેમ યાદ કરતા હશે શ્રોતા મિત્રો? કારણ કે અમરીશ પુરી હંમેશા એક પાત્રને પહેરી લેતા, એક પાત્ર બની જતા. મોગેમ્બો, બલવંતરાય, ઠાકુર દુર્જનસિંહ, મોલારામ, દરેક પાત્ર અલગ.
1: આ તો થઈ સ્ક્રીન ઉપરની વાત, આ તો થઈ પડદા ઉપર જે દેખાય છે એની વાત. અને પડદા પાછળ ખૂબ જ સરળ, શિસ્તબદ્ધ અને પરિવાર પ્રેમી વ્યક્તિ, જોરદાર વિરોધાભાસ પણ એકદમ સાચો વ્યક્તિ, પડદા પાછળ કે જીવનમાં સાચેમાં જીવી જનાર વ્યક્તિ. ચાલો મિત્રો, અમરીશ પુરીની યાદમાં એક એવું ગીત સાંભળીએ જેમાં તેમનો અભિનય પણ દર્શકોને ખૂબ ગમ્યો હતો.

0: ફરી એકવાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું સહિયર કાર્યક્રમમાં, જ્યાં વાત કરી રહ્યા હતા દિગ્ગજ કલાકાર અમરીશ પુરી વિશે. જન્મજયંતિના આ અવસરે અમરીશ પુરીજીને શત શત નમન. સાથે સાથે શ્રોતા મિત્રો, આજે છે 23 જૂન, આંતરરાષ્ટ્રીય વિધવા કલ્યાણ દિવસ. શ્રોતા મિત્રો, વિધવા આ શબ્દ સાંભળતા જ ઘણીવાર આપણા મનમાં કરુણા, એકલતા કે સંઘર્ષનું ચિત્ર ઉભું થાય છે. પણ દરેક વિધવા સ્ત્રીની ઓળખ માત્ર તેના જીવનસાથીના અભાવથી નથી થતી, એની પોતાની પણ એક વ્યક્તિગત ઓળખ, ક્ષમતા, સ્વપ્નો અને આત્મસન્માન હોય છે. આપણા સમાજમાં અનેક એવી બહેનો છે
1: જેમણે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો હિંમતથી સામનો કરીને પોતાના પરિવારને સંભાળ્યો છે, સંતાનોને શિક્ષિત કર્યા છે અને આત્મવિશ્વાસથી નવી શરૂઆત કરી છે. ખરેખર શક્તિનો અર્થ માત્ર શારીરિક બળ નથી, જીવનના આઘાતો પછી પણ ફરી ઊભા થવાની ક્ષમતા એ પણ શક્તિ જ છે ને. અને આવી શક્તિ અનેક વિધવા બહેનોમાં જોવા મળે છે. ઘરમાં, સમાજમાં કે આસપાસ કોઈ એવી બહેન હોય કે જે જીવનના આવા તબક્કામાંથી પસાર થઈ રહી હોય, તો તેને હૂંફ આપીએ, પ્રોત્સાહન આપીએ અને તેની સાથે માનપૂર્વક વર્તીએ.
0: કારણ કે ક્યારેક એક સ્નેહભર્યો શબ્દ, એક પ્રેમભર્યો શબ્દ, એક વિશ્વાસભરી વાત અને એક સહાનુભૂતિપૂર્ણ વર્તન પણ કોઈના જીવનમાં નવી આશાનો દીવો પ્રગટાવી શકે છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ નિમિત્તે એવી તમામ બહેનોને અમારા વંદન, જેમણે સંઘર્ષ વચ્ચે પણ જીવનનો દીવો પ્રગટતો રાખ્યો છે. અને અંતમાં એક વિચાર, પરિસ્થિતિઓ જીવનની દિશા બદલી શકે છે, પણ હિંમત અને આત્મવિશ્વાસ જીવનની ઓળખ બનાવે છે. તો શ્રોતા મિત્રો, આ વિષયને અનુલક્ષીને જ આજે કાર્યક્રમમાં એક ખૂબ જ ઉપયોગી વાતચીત સાંભળીશું. રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની આ વાતચીતમાંથી વિધવા સંરક્ષણ, સહાય અને સ્વાવલંબન માટે સરકાર દ્વારા કેવા પગલાઓ લેવાઈ રહ્યા છે અને શું કાયદો છે તે વિશે જાણીશું. આવો ઉત્કર્ષ મરાઠીની રાજેશ સોલંકી સાથેની આ વાતચીત સાંભળીએ.
2: શ્રોતા મિત્રો, એવું કહેવાય છે કે સ્ત્રીના જીવનમાં પતિનો ટેકો માત્ર ભાવનાત્મક ટેકાનો સ્ત્રોત નથી, પણ સામાજિક અને આર્થિક સુરક્ષાનો પાયો પણ છે. પરંતુ જ્યારે આ ટેકો અચાનક છીનવાઈ જાય છે, ત્યારે ઘણી સ્ત્રીઓ એકલતા, સામાજિક ભેદભાવ અને આર્થિક પડકારોનો સામનો કરે છે. વિશ્વ વિધવા દિવસ નિમિત્તે આજે આપણે એવી સ્ત્રીઓ વિશે વાત કરીશું જેમની સમસ્યાઓ ઘણીવાર મુખ્ય પ્રવાહના સમાજની ચર્ચાઓમાંથી બહાર રહે છે. અમારી સાથે એક એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી છે, શ્રી રાજેશભાઈ સોલંકી. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
3: થેન્ક યુ સર.
2: સૌપ્રથમ રાજેશજી, જણાવશો કે ભારતની આઝાદી પહેલા રાજા રામમોહન રોય છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા ઘણા સમાજ સુધારકોએ વિધવા મહિલાઓના અધિકારો અને ગૌરવ માટે લડત આપી હતી. શું વિધવા મહિલાઓને લગતા મુદ્દાઓ આજે પણ સમાજમાં એટલા વર્ષો પછી પણ યથાવત છે?
3: અત્યારે સમાજમાં આજથી 100 વર્ષ પહેલા પણ તમે જે પ્રોબ્લેમ હતો એ આજે, એમ કહેવાય કે એમાંથી માત્ર 10% જ પ્રોબ્લેમ નથી, પણ 90% પ્રોબ્લેમ એવો છે કે જે વિધવાઓ સહન કરી રહી છે.
2: તો આજે વિધવા મહિલાઓ કયા સૌથી સામાન્ય પડકારોનો સામનો કરે છે? સામાજિક ઉપેક્ષાની તો તમે વાત કરી, પણ નાણકીય અસુરક્ષા, માનસિક તણાવ અથવા કૌટુંબિક દબાણ, તો એના વિશે થોડી વાત કરશો?
3: કૌટુંબિક દબાણમાં સાહેબ એવું છે કે સૌથી પહેલા તો એના પતિ ઉપર જ નિર્ભર હોય છે. જ્યારે એનો પતિ પ્રેઝન્ટ ના હોય ત્યારે એનું માઇનસ થઈ જાય છે. એ કોઈની પાસે પૈસા માટેની હાથ લંબાવી શકતી નથી.
2: તો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સમાજ આધુનિક બન્યો છે, પરંતુ શું વિધવા મહિલાઓ પ્રત્યેની ધારણા ખરેખર બદલાઈ છે? અથવા ભેદભાવ અને રૂઢિચુસ્ત માનસિકતા શું હજુ

0: પણ પ્રવર્તે છે
1: જી. હજી પણ ક્યારેક તમે જોયું હશે કે ભાઈ મોટી ઉંમરની વ્યક્તિ વિધવા હોય અને ઘરમાં શુભ પ્રસંગો હોય તો એ જ ઘરના વડીલો એ વ્યક્તિ એ વિધવા એ ગંગા સ્વરૂપ બેનને રોકે છે કે બેન શુભ પ્રસંગ છે, તમે થોડા સાઈડમાં બેસજો.
0: જી.
1: ત્યારે એને એમ લાગે છે કે મારું કોઈ અસ્તિત્વ નથી.
0: જી.
1: અને જે વ્યક્તિનું અસ્તિત્વ ન હોય એને પોતાનો જીવ પણ હોય ને એ પણ વાલો ન લાગે. ઘણી વખત એવું હોય કે ભાઈ ભણેલી હોય સક્ષમ હોય તો નોકરી કરવા જાય ત્યારે એમ કે ભાઈ મારે નોકરી કરવી છે, જરૂરિયાત છે. ત્યારે ઇન્ટરવ્યુમાં સૌથી પહેલા જે સીવી જોઈને એમ કે ભાઈ બેન તમારો હસબન્ડ શું કહેતો કે ભાઈ હસબન્ડ નથી. એટલે એ જે એના માનસિકતા એ જ્યારે તૂટવાનું ચાલુ થાય કે જે એના પગભર થવા માંગતી હોય ત્યારે એ જે સહાયરૂપ જે બનવા માટે ખરેખર એને મદદ કરવી જોઈએ ત્યારે એના પગ કપાઈ જતા હોય છે કે જ્યારે આ શબ્દો એના પડખામાં પડે છે ત્યારે.
0: તો તમારા અનુભવમાં વિધવા મહિલાઓને માત્ર સહાનુભૂતિની જ નથી જરૂર પણ આદર, આત્મનિર્ભરતા, સમાજ અને સરકારે કઈ દિશામાં ગંભીરતાથી કામ કરવાની જરૂર છે?
1: જી, મારા હિસાબે સમાજમાં સરકાર ઘણું બધું નાના ક્ષેત્ર પણ કામ કરી રહી છે. જ્યારે ગંગા સ્વરૂપ બહેનોની વાત આવે ત્યારે હું મારા તરફથી એટલું કહેવા માંગીશ કે એમને પણ આત્મનિર્ભર બનાવવા માટે કંઈક એવી યોજના લાવે. એમને ખરેખર એક વિધવા સહાયરૂપ માટે જે 1250 રૂપિયા જે મળે છે એ ખરેખર એના માટે પૂરતી છે, પણ એનાથી જીવન નિર્વાહ નથી થતું. હું માનું છું ત્યાં સુધી સરકારે એવા નિર્ણયો લેવા જોઈએ કે વિધવા બહેનોને અમુક જગ્યાએ આત્મનિર્ભર થવા માટે અમુક ક્ષેત્ર માટેની કે ભાઈ આ જગ્યા હોય તો વિધવા બહેનો માટેની જ છે અને અમુક ઉંમરની એક લિમિટ આપવી જોઈએ કે એમાં તમે એપ્લાય કરી શકો અને તમે જો યોગ્ય હોય તો ત્યાં તમે જોબ કરી શકો.
0: રાજેશભાઈ, આપણા સમાજમાં વિધવા પુનર્લગ્નનો નોંધપાત્ર સામાજિક વિરોધ હતો એક જમાનામાં, બરાબર? તો શું આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે?
1: ના, આજે વખતે એમ કહેવાય કે જે 100 વર્ષ પહેલાનો અથવા 50 વર્ષ પહેલા જે સમાજમાં એક રૂઢિચુસ્તતા હતી કે ભાઈ બાળ લગ્ન થાય અને કદાચ બાળ વિધવા થાય, તો અત્યારે એવું નથી, બાળ લગ્ન નથી થતા. સરકારે એના પર ઘણો બધો વિરોધ ઉઠાવ્યો અને એ પ્લસ પોઈન્ટમાં પણ છે. હવે અત્યારે એવું છે કે ભાઈ અમુક ઉંમર સુધી વિધવા થયા હોય તો ખુદ એના કુટુંબના આગળ ચાલીને એ જે બેન હોય કે જે સસરા હોય એના એને સમજાવે છે કે ભાઈ જીવન ઘણું લાંબુ છે, યાત્રા છે આ, બરોબર? અને તમે બીજા લગ્ન કરો ત્યારે કુટુંબના બીજા પણ સમજાવે, સમય સંજોગ અને કુટુંબતાને આધીન રહીને એ બીજા લગ્ન પણ કરી છે. જ્યારે બીજા લગ્ન કરે છે ત્યારે એને પોતાનામાં એક આત્મનિર્ભરતા આવે છે કે ભાઈ હવે જે છે એ મારી નવી યાત્રા શરૂ થશે, એટલે એક એની માનસિકતા પણ તૂટે છે, એને એક સહાનુભૂતિ મળી જાય છે. જ્યારે સહાનુભૂતિ મેળવવાની હોય ત્યારે જે પોતાના સાસરી પક્ષથી જે મળે ને, પિયર પક્ષથી તો ચલો કહેવામાં આવે કે બેટા તું લગ્ન કરી લે બીજા, હજી સમય ઘણો બધો છે, પણ જ્યારે એ જ વાત સાસરી પક્ષથી કહેવામાં આવે ત્યારે એ એટલા મનથી
0: એટલે એનો કોન્ફિડન્સ
1: વધે છે કે ભાઈ મારા સાસરી પક્ષ વાળા પણ મારી સાથે છે, જે થવાનું હતું એ થઈ ગયું, હવે મારે આગળનું વિચારવું પડશે.
0: હવે વાત કરીએ વૃદ્ધ વિધવા. તો વૃદ્ધ મહિલાઓની જે દુર્દશાને ધ્યાનમાં લેતા એકલતા, નાણકીય નિર્ભરતા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણીવાર સૌથી સામાન્ય હોય છે, તો તમારા અનુભવમાં તેમના સૌથી મોટા પડકારો કયા છે?
1: જ્યારે મોટી ઉંમરે ગંગા સ્વરૂપ વિધવાનું સ્થાન એક સ્ત્રી લેતી હોય છે ત્યારે એના માટે એક મોટો પડકારરૂપ હોય છે કે એનું જીવન એકલવાયુ થઈ ગયું. એવા જીવનની યાત્રામાં નાવમાં બેઠા હોય છે કે પુત્રને અમુક વાતો ના કરી શકે, ના વહુને વાત કરી શકે અને એની સાથે કોઈ બેસનારું નથી હોતું. આજની આ મોંઘવારીમાં વૃદ્ધ જ્યારે સિનિયર સિટીઝન કે ભાઈ એકલા હોય ને ત્યારે કોની સાથે વાત કરવી એને વાત કરવા વાળું કોઈ નથી મળતું. એટલે સૌથી મોટો પડકાર એના માટે એ થાય છે કે પોતાના જે સહન કરે છે એની વાત કોઈને કરતી નથી. સૌથી પહેલા નાણાકીય વાત આવે તો એની પાસે એટલી કેપેબલ નથી હોતી કે ભાઈ એ બહાર જઈને વર્ક કરી શકે અથવા પોતાનું જીવન નિર્વાહ કરી શકે.
0: ઇવન પોતાનું કામ પણ પોતે નથી
1: કરી શકતા, એમના પોતાના પગ પણ એના કામ નથી કરી શકતા, એ પોતે કાનથી સાંભળી પણ ના શકે કે ભાઈ કોઈ એને વાત કરવા માંગે તો પોતે એના અનુરૂપ સાંભળી નથી શકતી. ક્યારેક એવું થાય કે ભાઈ એને ઘૂંટણનો દુખાવો હોય અને થોડું ચાલવું હોય તો પણ ચાલીને આગળ ના જઈ શકે. આજે તમે ઘણી વખત જોયું હોય કે ભાઈ કોઈ વૃદ્ધ શાંતિથી બેઠા હોય પણ એ શાંતિથી નથી બેઠા, એનો ઘૂંટણનો દુખાવો છે એટલા માટે એ બેઠા છે. હવે આ વાત એ કોઈને કરી ના શકે ત્યારે સરકારશ્રી તરફથી મા કાર્ડ યોજના ને એવી ઘણી યોજનાઓ છે કે જે એમાં એ કરી શકે છે. આજે સરકાર એને બધી રીતે સહાય આપવા તૈયાર છે પણ એની જો એની પાસે જાણકારી નહીં હોય

0: પૂરી પૂરી જાણકારી નહીં હોય તો એ ઘરની બહાર પણ નહીં નીકળી શકે. આજે ઘણા એવા જગ્યા છે કે ત્યાં આગળ પુસ્તકાલય ખાલી વૃદ્ધો માટે બનાવેલા હોય છે, ઘણી એવી જગ્યા છે કે જ્યાં મંદિરોમાં પણ એમને અલગ બેસવાની વ્યવસ્થા, એમને અગોતરા એટલે કે એમને પોતે લાઇનમાં ઉભો રહેવાની જરૂર નથી, શાંતિથી જઈને દર્શન કરી શકે. સેમ વસ્તુ એ રીતે બેંક કોર્પોરેટમાં પણ એ રીતે છે, બેંકોમાં પણ એવી રીતે છે કે ભાઈ સિનિયર સિટીઝન માટે લાઇન અલગ. આ જ વસ્તુ જ્યારે ગંગા સ્વરૂપ બહેનો સમજી લે તો પોતાના જીવનમાં ઘણા બધા આગળ આવી શકે છે, એના માટે એની જાણકારી જરૂરી છે.
1: રાજેશભાઈ, સરકાર લોકોની સાથે જ ચાલી રહી છે, આ વિધવા મહિલાઓ માટે સરકારે કેટલાક પગલાઓ તો લીધા જ હશે,
0: જરૂર,
1: તો એના વિશે થોડી વાત કરશો.
0: સરકારે સૌથી પહેલા વિધવા સહાય યોજના બહાર પાડી, થોડામાં થોડું એને મદદ થાય એવી રીતે વિધવા સહાય યોજના હેઠળ 1250 રૂપિયા, સૌથી પહેલા 800 રૂપિયા રકમ હતી, આજી વખતે 1250 રૂપિયા રકમ દર મહિને જેને ફોર્મ ભરેલું હોય તો એના ખાતામાં આવે છે. એનાથી વિશેષ 10 લાખ રૂપિયાનું મા કાર્ડ યોજના, કે ભાઈ એને કઈ પણ ગંભીર બીમારી હોય તો એનું મા કાર્ડ યોજનાની અંદર જો એનું નામ એડ કરેલું હોય તો એને એ મળી શકે છે. એમાંથી સાહેબ બીજી એક વસ્તુ, ધારો કે એને બીઆરટીએસ એમટીએસ ની હોય તો 70 વર્ષની ઉપરની હોય તો સિનિયર સિટીઝન જો કાર્ડ કઢાયેલું હોય તો એમને પણ મુસાફરી ફ્રી છે. તદઉપરાંત 50% એસટીમાં રાહત મળે છે કે જે એને ભાઈ એને દીકરીના ઘરે અથવા યાત્રાધામ કોઈ પણ જગ્યાએ જવું હોય તો એને 50% માત્ર 50% કન્ફર્મ ટિકિટ સાથે એને યાત્રા કરવા મળે છે. એવી જ રીતે ટ્રેનમાં પણ ઘણા બધા બેનિફિટ છે સિનિયર સિટીઝનના કે જે એને અમુક કાર્ડ કે ફોર્મ ભરેલા હોય તો એના માટે ગવર્નમેન્ટ એક રીતે જોવા જઈએ તો વિધવા માટે ઘણું બધું કરી રહી છે, એને એક જાણકારી હોવી જરૂરી છે.
1: જી, તો વિધવાઓને ઘણીવાર તેમના સાસરીઓ તરફથી તેમના પતિની મિલકત અથવા પૂર્વજોના અધિકારો અંગે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો આવા કિસ્સાઓમાં સૌથી મોટા પડકાર કયા હોય છે?
0: સૌથી પહેલા જે વિધવા છે એ કયા એજમાં ગંગા સ્વરૂપ વિધવાનું સ્થાન લે છે એ મહત્વનું છે. યુવાન વયે જ્યારે એ વિધવા થાય ત્યારે એનું એક સ્થાન એવું થઈ જાય છે કે બોલી ના શકે, સાસરીમાં નવા નવા હોય, જ્યારે સાસરી પક્ષ વાળા એને બધી જગ્યાથી રિમૂવ કરે કે ભાઈ આ મારા દીકરાનું છે, મારા દીકરાએ કમાયેલું છે, આ એની પોલિસી છે તો એના નામની, ભલે નોમિનીમાં એનું નામ રહ્યું, ગવર્મેન્ટ પણ બધો જ એનો ખર્ચો નોમિનીને આપે છે કે જે એને વારસાએ લખેલું હોય છે, પરંતુ અમુક લેવલે એવી એવી વ્યક્તિઓ હોય છે કે જે આજના યુગમાં પણ એમ કહેવાય કે ભાઈ એ રાક્ષસ છે. આજે જે વ્યક્તિ યુવાન વયે વિધવા થઈ છે એનું દુઃખ એ સમજી નથી શકતા અને માત્ર એ ધન સંપત્તિ અથવા કોઈ પણ એવી સંપત્તિ કે જે એના પુત્ર દ્વારા પ્રેઝન્ટ કરેલી હોય એ તમામે તમામ એમની પાસેથી છીનવી લે, એનો હક જતો કરવા માટે પ્રયત્ન કરે અને ગમે તે રીતે એમને મારઝૂડ કરીને પણ અથવા માનસિક યાતનાઓ આપીને પણ એની એક સહી કરાવી લે. એ દીકરી જ્યારે સહી કરે ને ત્યારે એ સહી એમને નથી થતી, એ પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે અને એ સહી કરે ને ત્યારબાદ એનું જીવન એટલું બદલાયેલું હોય છે કે માત્ર એનું શરીર હોય છે, એમાં આત્મા નથી હોતો, કેમ કે એનું બધું જ વસ્તુ જતું રહ્યું. આજે એનો પતિ જતો રહ્યો એટલે એનામાંથી જીવ પણ જતો રહ્યો અને આ એક સહી કરી લેવાથી એની બાદની જે મૂડી હોય કે જે એનાથી કંઈ આગળ વધી શકે, પોતાના પુત્રને કે જે કંઈ હોય એને આગળ વધવા માટે ભણવા માટે જે કંઈ ખર્ચ કરી શકે એ પણ બધું જ કુટુંબવાળા એની પાસેથી છીનવી લેતા હોય છે.
1: રાજેશભાઈ, આપ તો વર્ષોથી મહિલાઓ છે એમની જોડે કામ કરી રહ્યા છો, તો આપના અનુભવ કેવા રહ્યા છે?
0: અમારી સંસ્થા સારથી ફાઉન્ડેશન એક વિધવા બહેનો માટે થઈ અને ગ્રોસરી કીટ આપી રહી છે. દર મહિને લગભગ 500 થી 700 જેવી ગ્રોસરી કીટ જાય કે એને જે જરૂરિયાતો એ પૂરી થઈ શકે. અમારા માટે એવું છે કે ભાઈ અમે શુભકામના આપીએ છીએ કે ભાઈ એનું જે કંઈ ખર્ચો એમાં માઇનસ થાય. હવે એની અંદર અમારી પાસે એવા વિડીયો પણ સામેથી કહે છે કે અમારે આ જરૂરિયાત અત્યારે નથી, અમને થોડું કંઈક એવું કંઈક કામ બતાવો કે જેથી કરીને અમે અમારા જીવનમાં આગળ આવી શકીએ, ત્યારે અમે લોકો એનું નામ ડિટેલ્સ ને બાયોડેટા લઈ લઈએ છીએ અને અમને એમ લાગે કે આ કંપનીમાં કે આ ઓફિસમાં આ બેનની જરૂરિયાત પૂરી થશે અથવા એને લાયક છે તો એનો બાયોડેટા ત્યાં મોકલીએ, અમારો રેફરન્સ પડે, બધી જ જવાબદારી અમારી થાય એની સુરક્ષા સાથેની. ત્યારબાદ જે બહેનો ભણવા માંગતી હોય કે ભાઈ મારે થોડું ટીચિંગ કરવું છે તો અમે લોકો એને અમુક સહાય આપીએ કે ભાઈ તમે આ જગ્યાએ ટીચિંગ કરો, કોલેજમાં અમુક રેફરન્સ પડતા હોય એ કોલેજમાં એ લોકોને ફ્રી શિક્ષણ આપે છે કે ભાઈ જેનાથી એનો જીવન નિર્વાહ ચાલી શકે. ત્યારબાદ જે યુવાનોએ વિધવા થયા હોય

0: એ બહેનો માટે ખાસ અમે લોકો એક અલગ પ્રોજેક્ટ કરી રહ્યા છે કે ભાઈ એ બેન આત્મનિર્ભર બને, તો અમે લોકો એને ગૃહ ઉદ્યોગમાં ટ્રાન્સફર કરીએ કે ભાઈ એમને શું બનાવતા આવડે છે, કે ભાઈ હું ઘરની બહાર નહીં નીકળી શકું પણ ઘરેથી બેસીને કામ કરીશ, તો અમે એ લોકોને સીવણ, બ્યુટી પાર્લર, ખોરાક એટલે કે જે ખાખરા પાપડ કે જે ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા થઈ શકે અને પોતાનું જીવન, તો એવા પણ અમે એ લોકોને અપડેટ કરાવીએ છીએ કે ભાઈ આ જગ્યાએ છે, આ જગ્યાએ તમે આટલું શીખી લો, તમે તમારા ઘરેથી તમે ડન કરી શકશો.
1: રાજેશભાઈ, શું આપને લાગે છે કે જો ભણેલી મહિલા છે એ સમાજમાં કોઈ ફરક લાવી શકે?
0: જરૂર, બાળકોને ભણાવો, ખાસ કરીને દીકરીને, એ અમુક લેવલ સુધી પહોંચે, એના પગ ઉપર આત્મનિર્ભર થાય ત્યારે તમે એના લગ્ન કરાવો. લગ્ન બાદ એ પોતાની રીતે પગભર થઈ અને કોઈ જગ્યાએ જોબ કરે, પોતાની રીતે કંપનીમાં આગળ કામ કરે, અથવા ઘરેથી કોઈ પણ કામ કરે કે જેનાથી એને કોઈ પણ બેનિફિટ થાય. એવી જે મહિલા હોય એ ગમે તે ક્ષણે પોતાના પગભર જ રહેશે, કોઈ દિવસ બીજા ઉપર નિર્ભર નહીં થાય. એના માટે એજ્યુકેશન જરૂરી છે. આજના યુગમાં હું દરેકે દરેક માતા પિતાને એક મારા તરફથી સલાહ આપીશ કે પોતાની બાળકીને એવી તૈયાર કરે, એનું લગ્ન થાય ત્યારે પણ પોતાના પતિને કહી શકે હું આત્મનિર્ભર છું, એના પતિ ઉપર ડિપેન્ડન્ટ ના રહે. જ્યારે એને ત્યાં પુત્ર થાય અને પુત્રના લગ્ન થાય ત્યારે પુત્રને પણ કહી શકે કે ભાઈ હું ડિપેન્ડન્ટ નથી, મારી પાસે આવકનો સ્ત્રોત છે, આત્મનિર્ભર છે.
1: રાજેશભાઈ, આપણા સમાજમાં આપણે જોયું છે કે ફાઇનાન્સ કે નાણકીય બાબતો હોય છે એ હંમેશા પુરુષો જ જોતા હોય છે,
0: રાઈટ?
1: તો આપનું શું માનવું છે?
0: સમાજ લેવલે જોતા પુરુષ પ્રધાન દેશ છે, પણ આજે મહિલાઓ પણ આગળ આવે છે, એની પોતાની પણ ઇન્કમ હોય છે. મહિલાએ પોતાની જાણકારી માટે કોઈ યોગ્ય એજન્ટ હોય કે ભાઈ બેન્કિંગ ક્ષેત્રે, કે ભાઈ પોતાનું કામ કઈ રીતે થાય છે, પોતે કમાયેલા પૈસા ક્યાં રોકવા, કે જેથી કરીને એ પોતે આગળ એ નાણાં યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકે, એની આવક વૃદ્ધિમાં થાય, એવી એક સલાહ લેવી જોઈએ. કે પોતાનો એક ફાઇનાન્સર જે હોય કે ભાઈ આ ફાઇનાન્સ કંપની છે કે એમાં આ પૈસા તમે રોકો તો તમને બેનિફિટ. પતિ ઉપર નિર્ભર ન રહી શકાય, કેમ કે આજે પતિ છે કાલે સવારે કોઈ જોયું નથી. આપણે કહીએ છીએ ને ભાઈ ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું. આજે તમારી પાસે બધું જ હોય અને એક પળમાં કશું જ ના હોય ત્યારે તમે પોતે જે રકમ, જે તમે કમાયેલા પૈસા છે એ પતિએ ક્યાં મૂકેલા છે તમને પણ ખબર નથી. એ ક્ષણે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ બેંકમાં એક વખત તમે જતા શીખો, ચેક ભરતા શીખો, ચેકમાંથી પૈસા ઉપાડતા શીખો, એટીએમ કાર્ડ કઈ રીતે યુઝ થાય, પિન નંબર કોને કઈ રીતે અપાય. આજે પિન નંબર ઓટીપી છે બહુ જ કિંમતી છે. અમુક મહિલાઓનો પોતાનો મોબાઈલ તો હોય છે પણ ઓટીપી શું વસ્તુ છે એ ખ્યાલ નથી. એક ઓટીપી થી આખું એનું ખાતું ખાલી થઈ જાય છે અને પછી એની પરિસ્થિતિ જોવા લાયક ના હોય. એટલે એને એ પણ સમજણ હોવી જોઈએ કે ભાઈ એક ઓટીપી કોને આપી શકાય ને કોને ન આપી શકાય. ફોન તો ગમે ત્યાંથી ગમે તે આવવાના છે પણ પોતે કઈ રીતે જવાબ આપે છે, જો એ વસ્તુનું એને નોલેજ હશે તો એ પોતે ફ્રોડ થતું એ રોકી શકશે.
1: તો રાજેશભાઈ, અંતમાં એક સશક્ત મહિલા અને સશક્ત વિધવા, સશક્ત વિધવા માટે આપની શું અપેક્ષાઓ છે?
0: સશક્ત વિધવા એ ત્યારે જ બની શકે જ્યારે સમાજ એની સાથે રહે, એને એક સન્માન આપે, એને એક પ્લેટફોર્મ આપે કે બેન અમે પણ તમારી સાથે જ છે. અને એ જે પ્લેટફોર્મ જે તૈયાર થાય ને, અને એ વ્યક્તિ જ્યારે પોતાના પગભર થઈ અને બીજા 50 વિધવા બહેનોને પોતાની રીતે આત્મનિર્ભર કરાવે ને, ત્યારે એ સમાજ આગળ વધી શકે. આજે તમે જોઈ રહ્યા છો કે અમુક જગ્યાએ અમુક લેવલે એ બહેનો છે અને પોતે એ પોતાની આવડત બતાવે છે, એ આખા સમાજની સામે ઝઝૂમીને આગળ વધી રહ્યા છે, ત્યારે સરકાર પણ એને ઘણું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે ખરેખર એવા જે બહેનો હોય ને એને બિરદાવવા જોઈએ. એમને વર્ષમાં નાનો એવો એવોર્ડથી તમે સન્માનિત કરો કે એને પોતાનું સન્માન થયું છે, એવું નહીં પણ સમાજે એનું સન્માન કર્યું છે એવું એને.
1: રાજેશભાઈ, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: સંયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની વાતચીત. મિત્રો, આશા છે કે આ માહિતી જાણવા લાયક લાગી હશે અને જેમને પણ આ માહિતી ઉપયોગી થાય એમ લાગતું હોય એમના સુધી આ માહિતી ચોક્કસથી પહોંચાડજો.
3: તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો અને ફરી મળીએ ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ.
4: આવજો, ફરી મળીશું.
3: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ આકાશ.

આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા આશ્રમ રોડ અમદાવાદ 380009. ઇમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: બપોરનો એક થવા આવ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: ભારતીય રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન કાર્યક્રમ સુરીલા સફર શરૂ હોગા બસ થોડી હી દેર કે બાદ.

0: મંત્રાલય અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં સમિતિને ચીન ભારત સંબંધો અને પાકિસ્તાન પર ભારતના વલણ વિશે માહિતગાર કરી હતી. ભારત આજથી નવી દિલ્હીમાં બે દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળના વડાઓ આજે વિશ્વ સામે બિનપરંપરાગત સુરક્ષા પડકારો વિષય પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी. प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे. बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे. चीन के विदेश मंत्री वांग यी भी इसमें शामिल होंगे. ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है. इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण. समाचार कक्ष से मैं मृगनयनी पांडे.
0: કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 18 અન્ય ગુમ થયા હતા. સત્તાવાર અહેવાલ અનુસાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંના એક રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં ગઈકાલે રાત્રે વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના કારણે બરઝાન ગેસ સપ્લાય સુવિધામાં મોટી આગ લાગી હતી, જેના કારણે કટોકટી પ્રતિભાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. રાજ્ય ઉર્જા જાયન્ટ કતાર એનર્જીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વિસ્ફોટ થયો ત્યારે નિકાસ ટર્મિનલના ભાગોને ફરીથી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી હતી. કતારના ગૃહમંત્રાલયે જાનહાનીના આંકડાની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે, જ્યારે કટોકટી અને સુરક્ષા ટીમો સ્થળ પર શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. વિસ્ફોટ અંગેના કારણોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી PLAના સભ્યની ધરપકડ કરી છે. આરોપી લગભગ બે દાયકાથી ફરાર હોવાનું મનાય છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ નોંગથોંગ બામ ઇંગો તરીકે થઈ છે. ધરપકડ બાદ ઇંગોને વધુ આગળની કાર્યવાહી માટે મણિપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રે જણાવ્યું કે આરોપી 16 જૂને ગોવા પહોંચ્યો હતો. તે મણિપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967 હેઠળ નોંધાયેલા કેસમાં સંકળાયેલ છે. મણિપુર પોલીસે 5 જૂને ખંડણી સંબંધિત કેસમાં બે આતંકવાદીની ધરપકડ કર્યા બાદ આ સફળતા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED સલગામકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ED અનુસાર જપ્ત કરાયેલી મિલકતો સ્વર્ગસ્થ અનિલ વાસુદેવ સલગામકરની મિલકત તેમજ સલગામકર માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, શાંતિલાલ ખુશાલદાસ એન્ડ બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ, એસ કાંતિલાલ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ, સલિથો ઓર્સ પ્રાઇવેટ લિમિટેડ, વર્ટેક્સ ન્યૂટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સુવર્ણરેખા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક સંલગ્ન કંપનીઓના નામે નોંધાયેલી છે. ED ગોવા CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી FIRના આધારે તેની તપાસ શરૂ કરી હતી. સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો હતો. ભાવ ઘટાડાને કારણે પુરવઠો ખોરવાની ચિંતા ઉઘડતા અને ઈરાની તેલ નિકાસમાં વધારો થવાની આશા વધી હતી. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2% વધુ ઘટીને લગભગ $79 પ્રતિ બેરલ થયું હતું, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ $75 પ્રતિ બેરલની નજીક ટ્રેડ થયું હતું, જે 3% ઘટાડો દર્શાવે છે. યુએસ અને ઈરાની અધિકારીઓએ યુદ્ધવિરામને લંબાવવા અને પ્રદેશમાં તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યાના અહેવાલ બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા હતા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના જલદાબારીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં 2 વધુ ઘાયલોના મોત થયા છે. મૃતકોમાં 2 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જલપાઈગુડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 25 ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે. 1.25 લાખ રૂપિયાનું જેના પર ઇનામ જાહેર કરાયું હતું તેવા કુખ્યાત ગુનેગાર લાલનસિંહનું ગઈકાલે રાત્રે સહારનપુરમાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સરસ્વા નાકુર રોડ પર ગોળીબાર થયો હતો. બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી લાલનસિંહ અનેક ગંભીર ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો.

0: જેમાં વારાણસીમાં સબ ઇન્સ્પેક્ટરને ગોળી મારીને તેમની સર્વિસ પિસ્તોલ લૂંટવાનો અને ચંદૌલી જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના કેસનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્તે ગ્રુપ જીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ અગાઉ ફ્લોરિડામાં રમાયેલી ગ્રુપ એચમાં કેપવર્ડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ 2-2થી ડ્રોમાં પરિણમી હતી. ગઈકાલે રાત્રે કેલિફોર્નિયામાં ગ્રુપ જી મેચમાં ઇરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી હતી. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-0થી વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન બુક કર્યું હતું. સ્પેનના હવે 2 મેચમાં 4 પોઈન્ટ છે, જ્યારે સાઉદી અરેબિયા 1 પોઈન્ટ પર છે. ઝારખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વીજળી પડવાથી લગભગ 8 લોકોના મોત અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. રામગઢ, ગીરીડીહ, ખૂંટી, દેવઘર, ધનબાદ અને સાહિબગંજ જિલ્લામાં વીજળી પડવાની ઘટના બની હતી. મૃતકોમાં એક સીપીઆઈ નેતા, એક વોર્ડ સભ્ય, એક ખેડૂત અને એક અન્ય રહેવાસીનો સમાવેશ થાય છે. ઘાયલોની વિવિધ જિલ્લાઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે 2 દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોના સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની મુલાકાતે. ભારત આજથી નવી દિલ્હીમાં 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થતા 54 લોકો ઘાયલ, જ્યારે 18 અન્ય ગુમ. અમેરિકા ઈરાની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઘગડ્યા અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. વડોદરા જિલ્લાના 30 ગામોમાંથી પસાર થતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માલ પરિવહન ક્ષેત્રે એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સાબિત થઈ રહ્યો છે. વરણામાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઉચ્ચ અધિકારીઓએ આપેલી માહિતીના આધારે જૂના ટ્રેક પર ગુડ્સ ટ્રેનની સરેરાશ ઝડપ માત્ર 25-26 કિલોમીટર પ્રતિ કલાક રહેતી હતી, તે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કારણે હવે 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. આ ઝડપને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. માલગાડી સમર્પિત ટ્રેક અને ટ્રક ઓન ટ્રેન સેવા ને કારણે મહેસાણાની દૂધસાગર ડેરીથી દિલ્હી સુધીના પરિવહન સમયમાં અંદાજે 60% ઘટાડો થયો છે. અગાઉ દૂધના ટેન્કરોને દિલ્હી પહોંચતા 17 કલાકનો સમય લાગતો હતો, જે હવે માત્ર 7 કલાકમાં પહોંચી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 29 તાલુકામાં આજે વરસાદના અહેવાલ છે, જેમાં સુરતના ઉમરપાડા જિલ્લામાં આજે 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ગણદેવીમાં વરસાદ થતા લોકોમાં આનંદની લહેર જોવા મળી છે. સમગ્ર ડાંગ જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણની સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. મુખ્ય મથક આહવા, બોરખેત, બોરખલ, પીપલામાળ વઘઈ અને તેના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થવાના કારણે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વલસાડ તાલુકામાં આજે 1 ઇંચ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં આગામી 1 વર્ષ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે, જેના પગલે પીવાના પાણીને લઈ દક્ષિણ ગુજરાતવાસીઓ આગામી 1 વર્ષ ચિંતામાંથી મુક્ત થયા છે. આ અંગે ઉકાઈ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર મયંક રાઠોડે વધુ માહિતી આપી.
1: દક્ષિણ ગુજરાતની જળદોરી સમયે ઉકાઈ ડેમ આજનું લેવલ 310.80 ફૂટ તથા તેનો લાઈવ જથ્થો 2000.97 MCM છે તથા ઉકાઈ ડેમનું આજનું રૂલ લેવલ 331 ફૂટ છે. 1 વર્ષ માટે ઉકાઈ ડેમમાં હાલની સ્થિતિએ 1 વર્ષ માટે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ગત 5 વર્ષની વાત કરીએ તો ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો અને આ વર્ષે પણ સંપૂર્ણ ભરાઈ જાય એવી આશા છે.
0: કચ્છ જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 30 દબાણો દૂર કરીને 22,485 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 1,67,00,000 રૂપિયા જેટલી થાય છે. દૂર કરાયેલા કુલ દબાણોમાં 11 ધાર્મિક, 17 વાણિજ્યિક તથા 2 દેહાણાક પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે. તાલુકાવાર કામગીરીમાં ભુજ તાલુકામાં સૌથી વધુ 15, નખત્રાણા તાલુકામાં 3, ગાંધીધામ તાલુકામાં 2 તેમજ લખપત, મુંદ્રા, માંડવી, ભચાઉ અને રાપર તાલુકામાં 1-1 દબાણ દૂર કરવામાં આવ્યું છે. અબડાસા તાલુકામાં કુલ 5 દબાણો દૂર કરીને નોંધપાત્ર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાની કિશોરીઓમાં અળગ આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલે તેવા આશય સાથે સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ નવતર અભિયાનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આજે છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ શાળાની મુલાકાત લઈ બાળાઓ સાથે સંવાદ સાધીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
2: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સશક્ત દીકરી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે કલેક્ટર દર સોમવારે એક સ્કૂલમાં જઈને દીકરીઓ સાથે વાત કરશે. આજે વાતો છે એમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે. દાખલા તરીકે સેફ્ટી કેવી રીતે રાખવાનું છે, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી.

0: છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે, એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે.
1: ડાંગ જિલ્લાના કૃષિ મહાવિદ્યાલયની વિદ્યાર્થીની નિકિતાએ નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ 2026 કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન કુમારી નિકિતાએ નારી શક્તિ વંદન અધિનિયમ, મહિલા આરક્ષણ બિલ વિષય પર પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા. લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, માહિતીસભર સંવાદની ક્ષમતા તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ અત્યંત પ્રશંસનીય રહ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABED ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: શાયર ઓર ગીતકાર શકીલ આઝમી.
3: મુશ્કિલ હાલાત પૈદા કર દીએ થે અનુભવ સિન્હા સાહેબ ને. હમ સ્ટુડિયો મે રાત મે કામ કર રહે હૈ ઓર મે સમજ નહીં પા રહા હું કે મુઝે ક્યા લિખના હૈ. મુલ્ક કે સભી ગાને થે મુશ્કિલ, ક્યુંકિ વો ફિલ્મ હી એસી થી ઓર સિચ્યુએશન હી સબ એસી થી.
2: 23 જૂન શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
4: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन सदाबहार नगमे. कार्यक्रम में एक बार फिर से आप सभी का स्वागत है. आइए सुनते हैं सदाबहार नगमे कार्यक्रम में ये सुंदर सा गीत जिसे हमने चुना है ससुराल फिल्म से. मोहम्मद रफी की आवाज है, हसरत जयपुरी के हैं बोल और संगीतकार हैं शंकर जयकिशन.

0: खबर मिल।
1: फिल्म भूल न जाना।
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. હવે થોડી જ વારમાં 5:30 રજૂ કરવામાં આવશે આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: કેજે આઈટી સાવલી આપની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યો આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. કુમાર સાનુ અને સાધના સરગમના સ્વરે ગવાયેલ આસમાસે ઊંચા ફિલ્મના આ ગીતથી.

મોહમ્મદ અઝીઝ અને સાધના સરગમના સ્વરે ગવાયેલ આ ગીત આપે સાંભળ્યું, યાદ રખેગી દુનિયા ફિલ્મનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે સ્વર્ગ ફિલ્મનું, મોહમ્મદ અઝીઝ અને અનુરાધા પડવાલ તથા સાથીદારોના સ્વરે ગવાયેલ.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

યારા દિલ દારા ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું કવિતા કૃષ્ણમૂર્તિ અને ઉદિત નારાયણના સ્વરે ગવાયેલ. હવે પછીનું ગીત છે આશા ભોસલે અને બપ્પી લહેરીના સ્વરે ગવાયેલ, પ્રેમ પ્રતિજ્ઞા ફિલ્મનું. સંગીતકાર છે બપ્પી લહેરી.

0: હું ફેલાવીશ.
1: તું જરાક ઉભો તો રે મચ્છર,
0: અમે તને જન્મવાસ નહીં દઈએ.
2: શું?
3: પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું.
4: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું.
3: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું.
0: અમે મચ્છરદાનીમાં સુઈશું.
5: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
6: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત
7: જનજનની વાણી, શુભવાણી, લાભવાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
6: 999-8389-833 999-8389-833 999-8389-833

સદના સરગમ કુમાર સાનુ અને સાથીદારોના સ્વરે ગવાયેલા ગીત હતું જુર્મ ફિલ્મનું. સંગીતકાર હતા નદીમ શ્રવણ. મિત્રો, સમય અત્યારે સાંજના 6:45 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે લતા મંગેશકર અને શબ્બીર કુમારના સ્વરે ગવાયેલ આજ કા અર્જુન ફિલ્મનું. ગીતના શબ્દો છે અંજાનના અને સંગીતકાર છે બપ્પી લહેરી.

સાજન ફિલ્મનું ગીત આપે સાંભળ્યું એસપી બાલા સુબ્રમણ્યમ અને સાથીદારોના સ્વરે ગવાય, જેને સંગીત આપ્યું હતું આનંદ મિલિંદે. ગીતકાર હતા સમીર. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ બાગી ફિલ્મનું. અભિજીત અને સાથીદારોના સ્વરે ગવાય. સંગીતકાર છે આનંદ મિલિંદ.

મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપને મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે થોડી જ વારમાં 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે મુકાબલો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પૂર્વ અગ્નિવીરો માટે અનેક મહત્વના નિર્ણય લીધા છે, જેમાં અનામત, વયમર્યાદામાં છૂટછાટ સહિતના હિતકારી નિર્ણય સામેલ છે. સાંભળીએ એક અહેવાલ.
1: પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ સીધી ભરતીમાં 20% અનામત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વના નિર્ણય મુજબ શારીરિક કસોટી માટે મુક્તિ તેમજ નિયત ઉપલી વયમર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ અપાશે. ઉપરાંત અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના સભ્યોને વયમર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ આપવાના પણ નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા. આ નિર્ણયનો લાભ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

0: એસઆરપીના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગ્રુપ 2 અને જેલ સિપાઈ તથા વનરક્ષક તેમજ વનપાલ સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
2: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધી અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: વિશ્વ એથ્લેટિક્સ પ્રતિનિધિમંડળે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031 માટેના રમતગમત માળખાના અભ્યાસ અને નિરીક્ષણ માટે બીડ ઇવોલ્યુશન પેનલના અધ્યક્ષ એન્ટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ રાજ્યની 2 દિવસની મુલાકાતે છે. ત્યારે પ્રતિનિધિમંડળના સભ્યો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રમતગમત માળખાની નિરીક્ષણથી પ્રતિનિધિમંડળને રાજ્યની સજ્જતા અને રમત સંસ્કૃતિની પ્રત્યક્ષ અનુભૂતિ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે, વર્ષ 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 સ્પર્ધા તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કક્ષાની કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિટ નથી, પણ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસયાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. મંત્રીશ્રીએ તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ 2026નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ નીતિ ખાસ કરીને MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપનારી રોજગારલક્ષી અને ઉદ્યોગ મૈત્રી નીતિ છે. રાજ્યમાં નમોલક્ષ્મી યોજના અમલી થયા પછી શાળાઓમાં ધોરણ 9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ 2025-26માં 2,96,495 થઈ છે, એટલે કે 73% વધારો થયો છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80-100% હાજરી આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2024-25માં 19,324થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઈ છે, જે ગત એક વર્ષમાં લગભગ 125% વધારો સૂચવે છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજની પજવણીની ઘટનાના 7 આરોપી ફરાર થઈ ગયા છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષના 13 જુનિયર તબીબો પર અત્યાચાર ગુજારવાના આરોપ સાથે બીજા વર્ષના 7 સિનિયર તબીબો વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ગુનો નોંધાતાની સાથે જ તમામ આરોપી તબીબો મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડીને ફરાર થઈ ગયા છે. તેમને ઝડપી લેવા માટે પોલીસે 2 અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. QR કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં GSRTCની બસોમાં અંદાજે કુલ 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા છે, જેના દ્વારા નિગમને 112 કરોડથી વધુની આવક થઈ છે. નિગમના જનસંપર્ક અધિકારી શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું કે ST નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના 125 ડેપો ખાતે 10,500 નવા EBTM મશીનો ફાળવાયા છે. તેમણે કહ્યું, ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમરેલી સ્થિત રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ માર્ગ અને મકાન વિભાગની નવી બિલ્ડિંગના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું. આ ભવન અંદાજીત 8 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું કે આ સુવિધાસભર અને અદ્યતન નવા બિલ્ડિંગના નિર્માણથી જિલ્લામાં સરકારી સેવાઓનું સ્તર વધુ ઊંચું આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.

0: મારુતિ સુઝુકી રાજ્યની 5 આઈટીઆઈમાં અદ્યતન મેન્યુફેક્ચરિંગ લેબ બનાવશે. આ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અનુસાર પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ અદ્યતન લેબ સ્થાપવામાં આવશે. કંપનીના વરિષ્ઠ કાર્યકારી અધિકારી રાહુલ ભારતીએ જણાવ્યું કે આ અદ્યતન ઉત્પાદન પ્રયોગશાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ અને આધુનિક સાધનોના ઉપયોગની તાલીમ અપાશે, જેનાથી એવા વ્યવસાયિકો તૈયાર થશે જેઓ વિકસી રહેલા ઓટોમેટિવ વાતાવરણમાં સરળતાથી કામ કરી શકશે. ખેડા જિલ્લામાં ખેત બચાવો અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો. ખેડા જિલ્લાના મહુધા, કપડવંજ, ઠાસરા, કઠલાલ, માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા અને ગલતેશ્વર તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ અને ખેડૂત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ અભિયાનમાં જિલ્લામાં 22 જેટલી તાલીમમાં 849 ખેડૂતો અને પશુપાલક ભાઈ બહેનોએ આધુનિક કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના બે આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને આ એવોર્ડથી સન્માનિત કરાયા. આ અંગે ભાવિન પંડ્યાએ પ્રતિક્રિયા આપી.
1: અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે. આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ.
0: રાજ્યના 38 તાલુકામાં આજે વરસાદના અહેવાલ છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન વલસાડ અને તાપીના ઉકાઈમાં 1 ઇંચથી વધુ, જ્યારે ભાવનગરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેનાથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ભરતનગર વિસ્તારમાં 2 વૃક્ષો ધરાશાયી થયા. નવસારીના વાંસદા તાલુકાના ચોંઢા, નિરપણ, ખાટાઆંબા, મોલાઆંબા, આંકલાચ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની નહિવત શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: 22 जून से लेकर अब 28 जून तक हेवी रेनफॉल का वार्निंग दे रहे, भारी बरसात का संभावना रहेगा. जैसे सूरत, नवसरी, बलसाट, दांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. मेघ गर्जना और बिजली गिरने की संभावना के साथ अधिकतम तापमान है. इसमें अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है, मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
0: અમદાવાદ ખાતે ચાલી રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વિજય થયો, જ્યારે અન્ય એક મુકાબલામાં થાઇલેન્ડે ઓમાનને હરાવ્યું. પુલ એની પ્રથમ મેચમાં કઝાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 3-2થી વિજય મેળવ્યો. આજની બીજી મેચમાં પુલ બીની ટીમ થાઇલેન્ડને ઓમાનને 3-1થી હરાવ્યું. યજમાન ભારત આજે રાત્રે ચાઇનીઝ તાઇપેઈ સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા 1 વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત.
4: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપના દોસ્ત કેતન.

0: रावल तेमज
1: फारूर रावल ना नमस्कार
0: मिठे
1: हाँ
0: आ वरहाद वरही जो अने आ जून महीनो पूरो थवायो
1: तो हूँ करूँ अब ये तो पूरो थई जाए
0: भाई महीनो पूरो थई जाए तो थई जाए पण मने हवे एम लागे छे के केरीओनी सीजन पूरी थई गई हाँ
1: हाँ केरीओनी सीजन पूरी थई गई तो मने तो हवे गमतुं नथी एम थाय के हूँ खावानुं हवे एम बीजू फ्रूट तो नहीं भावतुं
0: અરે પણ મીઠી આ કેરી જાય તો પાછું બીજું ફ્રૂટ આવી જાય ને
1: પણ આવે એ પણ મજા ના આવે પેલું તો કેરીનો રસ હોય તો રોટલી જોર ખવાય પૂરી જોર ખવાય
0: એમ
1: હા ફરક પડે ને એમ ભૂખ લાગે તો કેરીઓ ખવાય પણ ખરી એમ
0: એટલે મને લાગે છે કે આ કેરીઓ તને આખું વર્ષ યાદ આવશે હે ને
1: મને આવશે એમાં છોરાઓને પણ આવશે
0: તું તો પાછી આ કેરીઓ પકવી એનો રસ કાઢી અને પાછો ફોટો પાડતી હે ને
1: હા ફોટો તો પાડતી પાછું બધાને મોકલતી
0: મોબાઈલમાં બધા ફોટા પાડેલા છે મને લાગે છે કે આ કેરીની સીઝન ગયા પછી આ બધા કેરીઓના ફોટા તું જોઈ જોઈને મન વારવાની હે
1: ના મન તો નહીં વારવાની મેં છે ને બહુ બધી વસ્તુ બનાવી રાખી છે આ વખત કેરીમાંથી
0: એમ
1: હા કેરીનો છુંદો બનાવ્યો અથાનું બનાવ્યું પછી પેલા કેરીના પાપડ નહીં આવતા
0: ઓહો
1: એ પણ મેં બનાવ્યા છે
0: એમ
1: પછી મુરબ્બો બનાવ્યો છે
0: ઓહો હો હો એટલે મીઠી કેરીની સીઝન ગઈ તો ગઈ પણ કેરીનો ટેસ્ટ તો તારી દાઢે વરગેડો જ રહેવાનો હે
1: મુરબ્બો સોરાવણ સ્કૂલમાં લઈ જવા માટે બનાવ્યો હા રોટલીને મુરબ્બો લઈ જાય ને
0: અને પેલું અથવાનો તો બે જાતનો બનાવ્યો છે
1: હા ખાટું અને મીઠું બે બનાવ્યું છે
0: મીઠું કે ગળ્યું
1: મીઠું પણ બોલાય છે અને ગળ્યું પણ બોલે છે
0: મીઠી તું આ મીઠું વધારે બોલે તારું નામ મીઠી ને એટલે તું ગળ્યું નહીં બોલતી હા
1: મારું તો ખાલી નામ મીઠું છે બાકી બધા તો એમ કે તમારો અવાજ બહુ જ કડક છે એમ કે છે હા
0: પણ કહેવાય છે ને મીઠી કે જેનો અવાજ કડક હોય ને અંદરથી બહુ કોમળ હોય હા
1: હા એવું કે છે ખરા બધા આવે તો મને શું ખબર
0: એમ
1: હા
0: પણ મીઠી એ વાત તો બરાબર છે પણ પેલું તે કહ્યું કે કેરીમાંથી પાછા પાપડ બનાયા છે પાપડ કેવા પાસે પેલા શેકીને ખાવાના
1: શેકીને નહીં એમને જ ખાવાના કેરીનો રસ થાળીમાં પાથરી દેવાનો અને પછી સૂકવી દેવાનો એમ જાતે થઈ જાય પછી એ તો ઉખાડી લેવાના
0: તો આટલો બધો રસ કઈથી તું લાવી લીધે પાપડ બન્યા
1: રસ તો હોય જ ને આપણે તો કેટલી બધી કેરીઓ થાય છે અને બધી તમને આપી દીધી ને તમારા ભાઈ બંધે બધી કેરીઓ એમાંથી મેં કાઢ્યો હતો રસ
0: મને ઘણી વાર થતું કે આ કોથળે કોથળા બધા મિત્રો કેરીઓ આપે છે તો આટલી બધી કેરીઓ તો ખવાય નહીં આ બધી ઉકેડે જશે
1: ઉકેડે નહીં મને ખબર હતી તમને એમ કહે એની માને મોકલાઈ જશે મને બધી ખબર છે
0: એલું ભાઈ તું તારી માન મોકલું તો મેં ના પાડી
1: ક્યાંય ના પિયરમાં બધી કેરીઓ આપી દેશે એમ
0: પણ તારી પિયરમાં કેટલા ઉંબા છે તો પાસે અહીંથી કેરીઓ તું મોકલવાની હતી
1: તો મારે મોકલાવી તો પડે જ ને હા
0: ભાઈ મોકલે મોકલજે પણ તારી માએ કોઈ દાડ એમના તો એની કેરીઓ મોકલી છે
1: એ ના મોકલે તો એમાં હું શું કરું મારે તો મોકલવી જ પડે ને
0: અરે પણ આ તો વાટકી વ્યવહાર એક બાજુનો ના હોય બે બાજુનો હોય
1: પણ હું તો એક વાત કહું તો કોઈ જોડે આશા નહીં રાખતી આપણે આપણી ફરજ નિભાવી દેવાની
0: તો ભલે તારે તારી માની ગયર મોકલવી તો મોકલજે પણ આ તો ઋતુ તો જતી રહી ને
1: હા જતી તો રહી તો એ તો હું કરવાનું હવે આવતી સાલ પાસે આવશે
0: પણ એક કોમ કર મીઠી કેરીઓ ભલે તે આ વર્ષે તારી માન તઈ નહીં મોકલી પણ કેરીઓના ગોટલા તો સાચવી રાખ્યા છે ને કેરીઓના ગોટલા મોકલ ને
1: મેં તો ગોટલા બધા ફેંકી દીધા ખાઈ ખાઈ હા ખેતરોમાં આમ છુટ્ટા ફેંકી આયા
0: મીઠી આમ ખેતરમાં છુટ્ટા નહીં ફેંકવાના આ ગોટલામાંથી બધી ઘણી બધી વાનગી બને
1: એ મને નહીં ખબર મને એમ કે બીજા ઓબા ઉગી જાય એમ કરીને મેં તો બધે ફેંકી આવી
0: ભાઈ આમ તો ઉકેડે ટોપલો ભરીને તમે ગોટલા ફેંકો ને તો હજારો આંબા ઉગે પણ એ હજારે હજારો આંબા આપણે કદાચ રોપીએ છીએ ખરા
1: હા તો એમ કે જાતે કદાચ એકાદ ઓબો ઉગી જાય એમ
0: ઓબો તો ઉગી જાય પરંતુ ઓબો ઉછેરીને મોટો કરવો ને એ બહુ અઘરું હોય છે હા કે કારણ કે ઓબો આમ કઈ ઉકેડા ઉપર આપણે જોઈએ ને કે ઓહો હો એને જાતે ઉગી ગયો છે મસ્ત ચાર પોણનો આવો થઈ ગયો ઉપાડી લાઈને મોટો કરીશ ઉપાડીને લોકો લઈ જાય છે ખેતરના શેઢે રૂપે વાડામ રૂપે પણ પછી એની માવજત નહીં કરતા એટલે ઓબાનું બાળ મરણ થઈ જાય છે
1: તો મને શું ખબર મેં તો એવી રીતે ફેંકી દીધા
0: પણ મીઠી આ ઓબાના ગોટલામાંથી ગોટલીમાંથી ઘણી મુખવાસની આઈટમો બને છે એટલે જ કહું છું કે આ કિસાનવાણી કાર્યક્રમમાં આજે આપણે છે ને ફળ પાકોનું મૂલ્યવર્ધન આ વિષય પર ખાસ કરીને એમાં આંબાની કેરીની પણ વાત આપણે સાંભળીશું અને આ સરસ મજાના વિષય ઉપર વાતચીત કરવા માટે આકાશવાણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિષય નિષ્ણાત ફરીદ સૈયદ સાહેબ એમની મુલાકાત સાંભળીશું પરંતુ એ પહેલાં સાંભળી એક સરસ મજાનું ગીત

0: આપના દોસ્ત કેતન રાવલના નમસ્કાર. મિત્રો, કાર્યક્રમમાં આપણે ઘણી વખત બાગાયતી ખેતી, ધાન્ય પાકોની ખેતી, શાકભાજી પાકોની ખેતી વિશે વાત કરીએ છીએ. તેમાંથી કઈ રીતે વધુ ઉત્પાદન મેળવવું તેની વાત કરીએ છીએ અને તેના વેચાણ વ્યવસ્થાની વાત કરીએ છીએ. કોઈપણ ખેત પેદાશનું મૂલ્યવર્ધન કઈ રીતે વધુ કરી શકાય, તેમાંથી વધુને વધુ આવક કઈ રીતે મેળવી શકાય એ વિશે વાત કરવી છે. અને ખાસ કરીને આજના કાર્યક્રમમાં મૂલ્યવર્ધન કરી તેમાંથી વધુ આવક કઈ રીતે મેળવી શકાય એ વિશે વાત કરીશું. અને આ સુંદર મજાના વિષય પર વાતચીત કરવા માટે અમે સ્ટુડિયોમાં આમંત્રિત કરેલ છે ડોક્ટર એફ જી સૈયદ સાહેબને, કે જેઓ પોલિટેકનિક એગ્રીકલ્ચર કોલેજ દાહોદથી આવે છે. તો સબસે પહેલે મેં કાર્યક્રમ આમંત્રિત કરતા હું સૈયદ સાહેબ કો. સૈયદ સાહેબ, આજ કે કિસાનવાણી કાર્યક્રમમાં આપકા બહોત બહોત સ્વાગત હૈ. નમસ્કાર.
1: નમસ્કાર સર, ધન્યવાદ.
0: સૈયદ સાહેબ, એ મૂલ્યવર્ધન હૈ, પ્રોસેસિંગ કહેતા હૈ, ફૂડ પ્રોસેસિંગ, એ સબસે પહેલે બતાયે કે ક્યા હોતા હૈ.
1: જી, મૂલ્યવર્ધન જૈસે કે હમ જો ખેત પેદાશ કરતે હૈ ઉસકો માર્કેટ મે લાને સે પહેલે હમ ઉસકા એક પ્રોસેસકરણ કરતે હૈ, ઉસકા પ્રક્રિયા કરતે હૈ ઓર ઉસમે એક વેલ્યુ એડ કરતે હૈ. તો વો વેલ્યુ એડ કરને કે બાદ ઉસકા મહત્વ બઢ જાતા હૈ. જૈસે કે અભી એક્ઝામ્પલ કે તોર પે આમ કી કેરી હૈ ઓર ઉસકી કેરી કા રસ બનતા હૈ. યે હમારા ટ્રેડિશનલ મેથડ હૈ, પારંપરિક મેથડ હૈ. બટ ઇસમે કુછ હમ એક ખાને લાયક પ્રિઝર્વેટિવ ઉસકો એડ કરકે હમ કાફી સમય તક, મતલબ 6 સે લેકે 12 મહિને તક કે ઉસકી લાઈફ હમ બઢા સકતે હૈ. ઇસકા જો એક પ્રક્રિયા હૈ ઉસકો હમ મૂલ્યવર્ધન કહેંગે. ગેહું કે બારે મેં, અગર અનાજ પાક કે બારે મેં કહેંગે, તો ગેહું સે બનને વાલા ઉસકા જો આટા હૈ, યે ઉસકા ગેહું કા એક પૈસા મિલેગા આપકો, બટ ઉસકા એક ફ્લોર બનને કે બાદ, એક આટા બનને કે બાદ આપકો એક વેલ્યુ એડ હોને વાલા ઉસમે. તો ઇસકો એક મૂલ્યવર્ધન એક ગ્રેન ક્રોપ કે કન્સર્ન મેં કહા જાયેગા. તો ઇસ તરીકે સે હમ કોઈ ચીજ કા મૂલ્ય બઢાને કી જો પ્રક્રિયા હૈ ઉસકો મૂલ્યવર્ધન કહેતે હૈ.
0: યાનિ કે કિસાન જો ભી ઉત્પાદન હોતા હૈ સીધે બજાર મેં ના બેચતે, ઉસમે કુછ એસા કુછ કિયા જાય, ઉસકા રૂપ બદલા જાય ઓર લંબે સમય તક ઉસકો રખ સકે.
1: રાઈટ.
0: જૈસે બાત શુરુ મેં કી આમ, તો આમ મેં જ્યાદાતર આજ તક તો પુરાણી પદ્ધતિ સે ચલતા આયા હૈ. અપને ખુદ ભી જાનતે હૈ, હમને ખાયા ભી હૈ કે આમ મેં સે અચાર બનતા હૈ ઓર પૂરે 12 માસ હમ ખાતે હૈ. લેકિન આપ જૈસે સાયન્ટિસ્ટ ને ઉસમે બહોત ઇમ્પ્રૂવ કિયા હૈ કે આમ મેં સે અચાર તો બનતા આયા હૈ, વો તો બઢિયા હૈ. લેકિન આમ મેં સે યે મૂલ્યવર્ધન કી બાત કરે, બેચને કી બાત કરે, બજાર વ્યવસ્થા કી બાત કરે, જ્યાદા મૂલ્ય કમાને કી બાત કરે, તો ઓર કોણ કોણ સે ફોર્મેશન મેં ઉસકો કન્વર્ટ કિયા જા સકતા હૈ, ક્યાં ક્યાં ઉસમે સે વ્યંજન બનાયા જા સકતા હૈ, યે જ્યાદા કમાને કે લિયે આમ કી બાત કરે તો.
1: ને બહોત ખૂબ કહા આપને કે આમ કા આચાર તો હમકો પતા હૈ ઓર હમારે ડેલી ખાને મેં આમ કા આચાર હમ યુઝ કરતે હી હૈ. પર અભી વહાં તક કે હમારે ખેડૂત ભાઈઓ કો સીમિત ના રહેતે હુએ આગે આમ કા પાપડ, યે કન્સેપ્ટ હૈ જિસકો ઇંગ્લિશ મેં મેંગો લીધર કહા જાતા હૈ. તો હમારી આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ને ઇસમે બહોત એક પહેલ કી હૈ ઓર ગોધરા કોલેજ મેં ભી ઇસમે રિસર્ચ ચલ રહા હૈ, ગોધરા ઇન્જિનિયરિંગ કોલેજ મેં. ઓર હમે કુછ ચીજે સામને આઈ હૈ કે આમ કા જો પાપડ બનતા હૈ મેંગો લીધર, ઉસમે હમ પ્રોટીન ભી એનરિચ કર સકતે હૈ, જૈસે પ્રોટીન કો બઢા સકતે હૈ. અભી આપ કહોગે કે મેંગો મેં ઓલરેડી આપકા એક પ્રોટીન હૈ, બટ જો એક પ્રોટીન હમ સામને સે એડ કરેંગે વો ઉસકા એક મૂલ્ય બઢાને વાલા હૈ. ઠીક હૈ, તો વો હમ કેસિન કે ફોર્મ મેં લેતે હૈ, જૈસે દૂધ કા જો કેસિન મિલતા હૈ ઉસ પાઉડર કો હમ એડ કરકે ઉસકા મૂલ્ય બઢાતે હૈ. તો ઇસમે અગર આપ દેખા જાય તો અભી આપ સોચોગે કે આમ કા પાપડ કેસે બનાયા જાતા હૈ. ઠીક હૈ, ઇસકી

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતારમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈરાનની સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંરક્ષણ વિભાગના ઉપસચિવ ગદીર નિઝામીપુરી સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે બ્રિક્સ પ્લેટફોર્મ હેઠળ સહયોગ અને ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી. શ્રી ડોભાલે ઇથોપિયાની રાષ્ટ્રીય ગુપ્તચર અને સુરક્ષા સેવાના વિશ્લેષણ માટેના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મિલિયન લેમા તાડેસે સાથે પણ મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ઇથોપિયા વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને સહયોગના નવા ક્ષેત્રોની શોધખોળ કરવા અંગે ચર્ચા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના ઉલાનબાતારમાં મંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ગયા વર્ષે શ્રી ઉખનાની ભારત મુલાકાતથી ભારત મંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થઈ હતી. ડોક્ટર જયશંકરે મંગોલિયામાં ગંડન મઠના ઉચ્ચ મઠાધિપતિ ખાંબા નોમુન ખાન ગેશે લહરંપા દેઝાવાઝાન જોર સાથે પણ મુલાકાત કરી. અગાઉ વિદેશમંત્રીએ ઉલાનબાતારમાં તેમના મંગોલિયન સમકક્ષ બટસેતસેક બટમુંખ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વિકાસ પ્રોજેક્ટ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, શિક્ષણ, સુરક્ષા અને બહુપક્ષીય મંચો પર દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. ડોક્ટર જયશંકર તેમની મુલાકાતના બીજા તબક્કામાં બુધવારે અને ગુરૂવારે દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. આ દરમિયાન મંત્રી વિદેશમંત્રી ચો હ્યુન સાથે વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહ

0: સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું અનાવરણ કરશે. આ પોર્ટલનું અનાવરણ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સરળ કામગીરીને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સહકાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ નાફેડની ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલોનું અનાવરણ પણ કરશે. ઉત્તર પ્રદેશના લખનૌના અલીગંજ વિસ્તારમાં આજે એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે. અલીગંજના પુરાણિયા વિસ્તારમાં એક દુકાનની ઉપર ચાલતા કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી. ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ સંસ્થાની ઇમારતની અંદર લાગી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. તે એક શોપિંગ કોમ્પ્લેક્સ હતું જેમાં કોચિંગ, ગેમઝોન અને શોરૂમ હતા. ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ અને સ્થળાંતર પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
1: મેં ઉન સભી પરિજનો કે પ્રતિ જિન્હોને અપને પરિવાર કે ઉન નૌજવાનો કો ખોયા હૈ ઉનકે પ્રતિ મેં અપની સંવેદના વ્યક્ત કરતા હું ઓર ઇસ પૂરે મામલે કે લિયે મેને ઉત્તર પ્રદેશ કે પોલીસ મહાનિદેશક ઓર અપર મુખ્ય સચિવ ગૃહ કો ભી કહા હૈ કે વે સ્વયં મોકે પે જાકર કે ઇસકી રિપોર્ટ પ્રસ્તુત કરે જિસસે ઇસ પૂરે મામલે કી તહ મેં હમ જાકર કે દોષિયો કો સજા દે સકે.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લખનૌમાં આગ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ શક્ય તેટલી તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની સેનાએ ફક્ત ભારતીય નાગરિકોની હત્યા માટે જવાબદાર લોકોને જ નિશાન બનાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ક્ષમતા અને સંસ્કૃતિ બંને પર ભાર મૂકીને મજબૂત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે શ્રી સિંહે ભાર મૂક્યો હતો કે દેશની સંસ્કૃતિએ હજારો વર્ષોથી માનવતાને માર્ગ બતાવ્યો. તેમણે નાગરિકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડવા બદલ ભારતીય સંતોની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે તેના પહેલા પૂર્ણ બજેટ વર્ષ 2026-27માં વિવિધ રાજ્ય વિભાગોમાં 1 લાખ ખાલી જગ્યાઓ ભરવાની યોજના જાહેર કરી છે. આજે નાણામંત્રી સ્વપ્નદાસ ગુપ્તા દ્વારા રજૂ કરાયેલ દરખાસ્તમાં મહિલાઓ માટે આ નવી જગ્યાઓમાંથી 33% અનામત રાખવામાં આવશે, જેમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે 50,000 અને પોલીસ વિભાગમાં 20,000 નિમણૂકોનો સમાવેશ થાય છે. નોકરી માટે સરકાર ઉપલી વય મર્યાદામાં હાલની 5 વર્ષની છૂટને વધુ 2 વર્ષ લંબાવી રહી છે. જરૂરિયાત મુજબ અગ્નિવીરો માટે 10% અનામત રજૂ કરવામાં આવી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના પક્ષમાં વધતા દબાણ વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો. રાજીનામાની જાહેરાત કરતા પહેલા સ્ટાર્મરે તેમની પત્ની સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડી દીધું, જ્યાં લોકોએ ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે 2 વર્ષ પહેલાના ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના આગમનને તેમના જીવનનો સૌથી ગર્વની ક્ષણ ગણાવતા કહ્યું કે તેઓ લાખો લોકોના જીવનને બદલવાના ઉદ્દેશ સાથે રાજકારણમાં પ્રવેશ્યા હતા. શ્રી સ્ટાર્મરે કહ્યું કે સપ્ટેમ્બરમાં સંસદ શરૂ થાય તે પહેલા નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ તેમના પદ પર રહેશે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વ્યવસાય કરવાની સરળતા પર એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ભાગ લીધો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પર્યટન અને આતિથ્ય ક્ષેત્રનો વિકાસ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એક માધ્યમ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર રોજગાર, વિકાસ અને સમૃદ્ધિ માટે નવી તકો ઉભી કરી રહી છા.

0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના મહાનિદેશક સેવાનિવૃત્ત મેજર જનરલ અમીર બારામ સાથે મુલાકાત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે શ્રી બારામે રાજનાથસિંહને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીના સંદર્ભમાં ભારત ઇઝરાયેલ સંરક્ષણ સહયોગ વધારવા માટે ઇઝરાયેલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી વિજય મેળવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્ત ગ્રુપ સીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું. આજે શરૂઆતમાં ફ્લોરિડામાં ગ્રુપ એચમાં કેપ વર્ડે અને ઉરુગ્વે વચ્ચે 2-2થી ડ્રો રમાઈ. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચમાં સાઉદી અરેબિયા સામે 4-0થી શાનદાર વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. સરકારે દિશા કાર્યક્રમના બીજા તબક્કા ન્યાય સુધી સાર્વત્રિક એક્સેસ માટે નવીન ઉકેલોની શોધને મંજૂરી આપી છે. આ કાર્યક્રમ આ વર્ષની 1 એપ્રિલથી 31 માર્ચ 2031 સુધી 5 વર્ષના સમયગાળા માટે નવા ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે. કાયદા અને ન્યાય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમના બીજા તબક્કા માટે કુલ 255 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી બાનદી સંજયકુમારે કહ્યું કે સીઆઈએસએફના જવાનો દેશના આર્થિક સૈનિકો તરીકે સેવા આપે છે અને તેની પ્રગતિનું રક્ષણ કરે છે. મંત્રીએ નવી દિલ્હીમાં સીઆઈએસએફના નવા ફોર્સ હેડક્વાર્ટર બિલ્ડીંગનો શિલાન્યાસ કરતી વખતે આ ટિપ્પણી કરી. મંત્રીએ સીઆઈએસએફના પ્રોજેક્ટમેનની પ્રશંસા કરી જે હજારો કર્મચારીઓ અને તેમના પરિવારો તેમની માનસિક સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કાઉન્સેલિંગ પ્રદાન કરે છે. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતરમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી. કાર્યક્રમની શરૂઆત કરીએ મન્નાડેના સ્વરમાં ગવાયેલા મહેબૂબા ફિલ્મના આ ગીતથી.

સુરમાધુરી કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ બૈજુ બાવરા ફિલ્મનું ગીત, યુગલ સ્વર મોહમ્મદ રફી અને લતા મંગેશકરનો

બૈજુ બાવરા ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું, ઉસ્તાદ આમિર ખાન અને ડીવી પલુસ્કરના સ્વરમાં. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ અનુપમા ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: સાથ સાથ ફિલ્મના આ ગીત સાથે જ સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ.
1: ओ खुल जाए बंद अकल का ताला.
2: ओ बनारसी पान ना शौकीन भाई, आ बनारसी पान खाईने पण तमारी अकल नु ताळो खुल्यू नथी लागतू. आम जाहेर रस्ता उपर पिचकारी मारता तमने शरम नथी आवती? तमारा घर नी दीवाल उपर तमे आवी पान नी पिचकारीओ मारो छो?
1: ए भाई, ए तो घर छे अने आ जाहेर रस्तो छे.
2: अरे जाहेर रस्तो एटले आ तमारी ने मारी बन्ने नी माता छे, माता ધરતી માતા. લોહા પાણીની બોટલ અને સાફ કરવા તમારા પાનની પિચકારી.
1: અરે અરે, કરું છું ભાઈ, કરું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ફરીવાર હું આવું નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં.
2: હવે કરીને શાણપણની વાત.
3: સ્વચ્છ ભારત અભિયાન, એક કદમ સ્વચ્છતા તરફ.
0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, રાત્રિના 8:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ અવિનાશ વ્યાસની આ રચનાથી, સ્વર સાધના સરગમનો.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં 8:45 સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા. ત્યારબાદ 9 વાગે ન્યૂઝ એટ 9.

ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.